નમસ્કાર શ્રોતા મિત્રો, આપ સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર. આપનું સ્વાગત છે કમ્યુનિટી રેડિયો સ્ટેશન ગવર્ન બાય બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ પાલનપુર પર. સવારની સભામાં આપણે ભક્તિ સંગીત, ગુજરાતી ગીતો, આજની વાર્તા અને હેલ્થ ટિપ્સ વિશે માહિતી મેળવીશું. સાથે સાથે શૈક્ષણિક સંકુલો અને જ્ઞાનની વાતો કરીશું. બપોરની સભામાં આપણે મનોરંજનની સાથે સાથે મહિલા પ્રધાન અને બાળકોના મનગમતા કાર્યક્રમો પીરસીશું. સાંજે સભામાં આપણે કૃષિ જગત, યુવા જગત, શહેરની વાતની સાથે યુવા હૈયાઓની વાત કરીશું. અને આપનું મનોરંજન 90.4 FM રેડિયો પાલનપુર પર આમ અવિરતપણે ચાલતું રહેશે.

गुड मॉर्निंग પાલનપુર, આપ સૌનો દિવસ મંગલમય રહે તેવી શુભેચ્છાઓની સાથે આપણે શરૂઆત કરીએ ભક્તિ સંગીતથી, સર્જનહારની આરાધનાથી. તો સાંભળતા રહો, ખુશ રહો, મસ્ત રહો રેડિયો પાલનપુરની સાથે 90.4 FM.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90

104FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95-12-99-66-88. ફરી એકવાર નંબર હું તમને જણાવું છું 95-12-99-66-88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

શહેરનો અવાજ એટલે 90.4 FM રેડિયો પાલનપુર, બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત કોમ્યુનિટી રેડિયો સ્ટેશન. આ શહેરની પોતાની ઓળખ, આ શહેરની પોતાનું ટેલેન્ટ. યુવાઓ માટે જાગૃતતા અને વિજ્ઞાનના પ્રચાર પ્રસારના તમામ કાર્યક્રમ સાથે સમુદાયની તમામ અવાજને વાચા આપતું એકમાત્ર પ્લેટફોર્મ એટલે 90.4 FM કોમ્યુનિટી રેડિયો સ્ટેશન રેડિયો પાલનપુર. સાંભળતા રહો, મસ્ત રહો, ખુશ રહો. 90.4 FM.

90.4 FM रेडियो पालनपुर कम्युनिटी रेडियो स्टेशन। मित्रों, जिंदगीमां हमेशा आपणे सांभळता आवीए छे के कोई पण कार्य एकला हाथे सफळ पार थतुं नथी, एटले के कोईनो साथ अथवा टेको होय ज छे। परंतु हमेशा एवी व्याख्या करी शकाय के आजूबाजू घणा बधा लोको होवा छतां पण एवा कया व्यक्तिने आपणे पसंद करवो जोईए के ए आपणी पासे हमेशा आपणो आधार स्तंभ बनी रहे, અને આપણે આમ છાતી ઠોકીને જ્યારે સફળતા પ્રાપ્ત કરીએ ને ત્યારે કહી શકીએ કે એ જ મારી પાસે મારી પડખે ઊભો રહે છે અથવા ઊભી રહી છે એ વ્યક્તિ આ છે। આ વાતને કહેવા માટે આપણે પણ ચૂઝી તો બનવું જ પડશે ને, પસંદગી તો જોઈએ જ। અને આ સવાલ જ્યારે એક મિત્રએ મને પૂછ્યો ને

મારી પાસે માત્ર એક નાનકડું વાક્ય હતું કે હંમેશા જો કોઈ વ્યક્તિ તમને એવું કહે કે હું તો શૂન્ય છું, હું શૂન્ય છું, પરંતુ હું તારી પાછળ જ રહીશ, એટલે મારા તારી પાછળ ગોઠવાવાના લીધે તારું મૂલ્યાંકન હંમેશા વધતું જશે. ખબર છે ને દોસ્તો કે શૂન્ય કોઈ પણ આંકડાની પાછળ લાગે ને એટલે પછી એની કિંમત હંમેશા વધતી જ જાય છે. બસ તો આવા જ મિત્રો અને આવા જ સહારાઓ તમે શોધો ને તમને મળતા રહે એવી શુભેચ્છા સર. સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

0: આજકાલ આપણે ઘણા બધા વિડીયોસ જોયે છે, રીલ્સ જોયે છે, પરંતુ ઘણા બધા એવા પણ લોકો છે જે ઘણું સારું કામ કરી રહ્યા છે, જેમ કે ઘણી બધી સંસ્થાઓ. પરંતુ એમના કામને આપણે લોકો સુધી પહોંચાડવું હોય તો કેવી રીતે પહોંચાડવું?
1: એના માટે એક જ વિકલ્પ છે, પાલનપુર શહેરનો એકમાત્ર વાત, રેડિયો પાલનપુર.
0: અને હવે તો રેડિયો પાલનપુર ડિજિટલ ફોર્મેટમાં આવી ગયું છે, એટલે કે આપણે હવે તમારા કાર્યને ડિજિટલ ફોર્મેટમાં રજૂ કરીશું. વિડિયોઝ સાથે ડોક્યુમેન્ટરી અમે બનાવીશું અને રજૂ તમે કરજો.
1: વાહ, તો આજે જ સંપર્ક કરો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર 95-12-96-88 પર વોટ્સએપ કરીને કે પછી સોશિયલ મીડિયાના કોઈ પણ માધ્યમમાં ટેક્સ્ટ મેસેજીસથી. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.

0: કામ તો હજારો લોકો કરે છે, કેટલીય સંસ્થાઓના કામ સમાજ અને આ જીવનને બદલી રહ્યા છે, પરંતુ કેટલાને આ માહિતી છે?
1: માહિતી? કામ તો ઘણી બધી સંસ્થાઓ કરે છે, પણ આ માહિતી ઘણા બધા લોકો પાસે તો છે નહીં, પરંતુ આ માહિતી પહોંચાડવી કેવી રીતે?
0: અરે એના માટે તો છે આપણું સમુદાયિક સ્ટેશન, રેડિયો સ્ટેશન રેડિયો પાલનપુર. આજે જ સંપર્ક કરો વોટ્સએપ દ્વારા 95-12-99-66-88 અને તમારી સંસ્થાની માહિતી અને પ્રવૃત્તિઓની જાણકારી દ્વારા અન્ય લોકોને પણ જાગૃત કરો. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો પાલનપુર 90.4 FM.

0: અરે આ ગામડાઓમાં પણ પ્રોડક્ટને પહોંચાડવી છે, અને મારે તો આ પ્રોડક્ટને દરેક ખૂણા સુધી પહોંચાડવી છે અંજલિ.
1: તો પછી આ પ્રોડક્ટની એડવર્ટાઇઝમેન્ટ તમે રેડિયો પાલનપુર પર આપી દો ને.
0: અરે એ તો કેટલું મોંઘું થઈ જશે.
1: બિલકુલ પણ નહીં, રેડિયો પાલનપુર પર એડવર્ટાઇઝમેન્ટ આપો તમારા બજેટમાં.
0: અને વાહ, રેડિયો પાલનપુર તો ખૂણે ખૂણે સંભળાય છે.
1: ગામના ખૂણે ખૂણે સુધી પહોંચે તમારા પ્રોડક્ટની એડવર્ટાઇઝમેન્ટ.
0: તો આજે જ વોટ્સએપ કરો 9512966888 પર, કે પછી સોશિયલ મીડિયાના ફેસબુક, એક્સ કે ઇન્સ્ટાગ્રામ આઈડી પર સંપર્ક કરો.
1: અને તમે વોટ્સએપ પણ કરી શકો છો 9512966888 પર. અમારી સાથે જોડાઓ, એટલે કે રેડિયો પાલનપુર સાથે જોડાઓ, અને તમારા પ્રોડક્ટની માહિતી દૂર દૂર સુધી પહોંચાડો.
0: મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.

0: તમારી પાસે છે સુંદર મજાની કવિતાઓ, ગઝલ કે શેર, શાયરી,
1: અથવા તો તમે કંઈક લખતા હોય, સાહિત્યમાં વાર્તાઓ, તો એ રજૂ કરવા માટે તમને પ્લેટફોર્મ જોઈએ છે તો એ પ્લેટફોર્મ અમે આપીશું.
0: રેડિયો પાલનપુર પર જો તમારામાં સિંગિંગ ટેલેન્ટ છે કે પછી કોઈ પણ વાદ્યને તમે વગાડી જાણો છો તો આપ સૌ માટે પણ પ્લેટફોર્મ છે
1: રેડિયો પાલનપુર. તમે સારું લખો છો તો અમને મોકલાવી શકો છો, અથવા તો રૂબરૂ અહીંયા આવીને રેકોર્ડ પણ કરી શકો છો. પરંતુ હા, એની જાણકારી અમને પહેલાથી આપવી પડશે. અમારા રેડિયો પાલનપુરના વોટ્સએપ નંબર પર 9512966888 પર
0: આપનો અવાજ આપણા સૌ સુધી પહોંચાડવાનું કામ કરશે રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો પાલનપુર.

0: સાંભળો, શું તમે પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના વિશે સાંભળ્યું છે?
1: ભારત સરકાર કા લક્ષ્ય સોલર પાવર સે બિજલી બિલ ઝીરો કરને કા ભી હૈ.
0: આ યોજનાથી તમારું ઘર સાચા અર્થમાં સૂર્ય ઘર બની જશે, એટલે કે લાઇટ બિલ સાવ ઝીરો. એટલું જ નહીં, જો જરૂરિયાત કરતા વધુ વીજળી પેદા થશે તો તમે તેને ગ્રીડમાં વેચીને વધારાની કમાણી પણ કરી શકશો. તો પછી રાહ શેની જુઓ છો? આજે જ રજીસ્ટર કરો પીએમ સૂર્યઘર.gov.in પર.

0: નમસ્કાર શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કમ્યુનિટી રેડિયો સ્ટેશન, આપણા શહેરની અંદર. આપની ઓળખ સમા એવા આપણા આ રેડિયો સ્ટેશન પર. કમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ દ્વારા સંચાલિત કરવામાં આવે છે અને વિવિધ કમ્યુનિટીઝનું પ્રતિનિધિત્વ પણ આ પ્લેટફોર્મ પરથી રજૂ થશે. આપણા જીવનની અંદર ગીતા એ બહુ જ અમૂલ્ય ગ્રંથ તરીકે આપણે આલેખીએ છીએ, પરંતુ આ ગીતાને સુંદર અને સરળ ભાષામાં સમજવી એ ખૂબ જ જરૂરી છે. આ માટે આપણા શહેરનું અનેરું અને આગવી ઓળખ ધરાવતા એવું વ્યક્તિત્વ એ આપણી પાસે ઉપલબ્ધ છે, માનનીય ડોક્ટર શ્રી ગિરીશભાઈ ઠાકર, ગુજરાત ગૌરવ પુરસ્કાર વિજેતા અને સંસ્કૃતના વિદ્વાન એવા ડોક્ટર ગિરીશભાઈ ઠાકર આપણને ગીતા વિશે ગીતા અમૃતમાં રસપાન કરાવશે. તો આજના અંકમાં આપણે ડોક્ટર ગિરીશભાઈ ઠાકર પાસેથી ગીતા અમૃતનું રસપાન કરીશું. યાદ રાખજો, આપના પ્રતિભાવ ફેસબુક પેજ 90.4 રેડિયો પાલનપુર પર અચૂકપણે મોકલજો. આપણા શહેરની આપણી ઓળખ સાંભળતા રહો, મસ્ત રહો 90.4 FM રેડિયો પાલનપુર પર.
1: ગીતામૃતમ શ્રીમદ ભગવદ્ ગીતા નું અધ્યયન કરતા કરતા આપણે 11મા અધ્યાયના 16મા શ્લોક સુધી પહોંચ્યા છીએ. જ્ઞાન યોગની વાત થઈ, કર્મયોગની વાત થઈ, ભક્તિ પણ આવી. આ બધો જ કૃષ્ણ અર્જુનને કહી રહ્યા છે. એમણે કહ્યું, અર્જુને સાંભળ્યું, કૃષ્ણએ કહ્યું અને અર્જુને સાંભળ્યું. આમ તો આ કૃષ્ણ અને અર્જુનનો સંવાદ છે, અને સંવાદ કેવો છે? ગુરુ અને શિષ્ય વચ્ચે હોય એવો સંવાદ છે. એટલા માટે ભગવદ્ ગીતા શું ઉપનિષદ શું એમ કહ્યું. સ્પષ્ટપણે અર્જુને કબૂલ પણ કર્યું છે, શિષ્યસ્તે હમ સાધ્યમામ ત્વા પ્રપન્નમ, હું તમારો શિષ્ય છું. ગુરુ અને શિષ્ય વચ્ચે આ જ્ઞાનની આપલે થાય છે.

આપણે જોઈએ છીએ કે કેટલીક વસ્તુઓ જે કહેવાથી સમજાતી નથી તે જોવાથી વધારે સારી રીતે સમજાય છે, અને એટલા માટે શિક્ષણની પ્રક્રિયામાં પ્રેક્ટિકલનું એક આગવું સ્થાન હોય છે. સમજાવ્યો બધું, હું જ છું, સમજ્યા હું જ છું, પણ તે સાંભળેલું જ્ઞાન છે, અને એટલા માટે એ ઇન્ફોર્મેશનથી બહુ આગળ જતું નથી પણ હોતું. ચિત્તની એકાગ્રતા કદાચ એને મનની અંદર ઉતારી દે, પણ અર્જુન આ સાંભળી સાંભળીને વધારે ને વધારે વધારે ને વધારે જિજ્ઞાસુ અને પછી ભાવુક બનતો જાય છે. અને થાય છે કે ઓહો હો હો હો, આવું સ્વરૂપ છે જેમાંથી સમસ્ત બ્રહ્માંડનું સર્જન થયું એવા બીજ રૂપ પરમાત્મા, એનું સ્વરૂપ હોય તો કેવું હોય? હોય કે ના હોય, પરમાત્મ સ્વરૂપ છે, અનંત સ્વરૂપ છે, અનાદિ સ્વરૂપ છે, તો એને પામી શકાય કેવી રીતે? જોઈ શકાય, સાંભળી શકાય, સૂંઘી શકાય, શક્ય છે? નથી, કારણ કે પોતે જ એનો અંશ છે. છતાં જ્યાં સુધી એને સ્પષ્ટપણે અનુભવે નહીં ત્યાં સુધી કંઈક અધૂરું રહે. એટલે એણે વિનમ્રતાપૂર્વક પ્રાર્થના કરી કે હે પ્રભુ, આવા તમારા સ્વરૂપનું તમે મને દર્શન કરાવો, હું જોઉં તો મને ખબર પડે ને. મને ઈચ્છા થઈ છે, મારા માટે શક્ય હોય તો. તમને લાગે કે અર્જુન આ જોવા માટે, પણ અર્જુન તો માણસ છે, માણસ અર્જુન ક્યાંથી જોઈ શકે, અને માણસ કૃષ્ણ ક્યાંથી દેખાડી શકે? આ બેથી ઉપર ઉઠવું પડે. ભગવદ્ ગીતાએ અત્યાર સુધીના ઉપદેશની વાત કરતા કરતા બંનેને લૌકિક ભૂમિકાથી ઉપર તો ઉઠાવી દીધા છે. આપણે સમજી શકીએ છીએ કે આ કૃષ્ણ અને આ અર્જુન એ માનવીય વ્યક્તિત્વો નથી, એનાથી કંઈક ઉપર છે, અને એટલે આ આદાન પ્રદાન થાય છે. છતાં શરૂઆતમાં તો કૃષ્ણએ કહ્યું કે એમ તો લે જો, ન જોઈ શકે. અર્જુન પોતાની માનવીય આંખોથી, પોતાના ચર્મચક્ષુઓથી આ પરમ તત્વને જોઈ ન શકે, કદીય ન જોઈ શકે, એટલે એમણે એને દિવ્ય દ્રષ્ટિ આપી. દિવ્ય દ્રષ્ટિ એટલે માનવીય દ્રષ્ટિ નહીં, અતિમાનવીય દ્રષ્ટિ. માત્ર જોવાની ક્રિયા જે વૈજ્ઞાનિક રીતે આપણે વર્ણવીએ તેનાથી ઉપરની આ વાત છે. અંતઃચક્ષુ અને અંતઃચક્ષુથી પણ ઉપર દિવ્ય ચક્ષુ. આ દિવ્ય ચક્ષુથી જે સ્વરૂપ એણે જોયું પરમાત્માનું, એ તો અદ્ભુત છે, શબ્દોમાં વર્ણવી ન શકાય એવું છે. એનો કોઈ આદિ નથી, એનો કોઈ અંત નથી, એની કોઈ ગણના નથી. હાથ જોવા જાય તો અનેક હાથ છે, મુખ જોવા જાય તો અનેક મુખ છે. કઈ દિશામાં જુએ અને એનું અસ્તિત્વ નથી એ પ્રશ્ન થાય. સર્વત્ર વ્યાપ્ત, અમાપ, અગણિત, કોઈ પણ રીતે પામી, માનવીય બુદ્ધિથી પામી ન શકાય એવું એક પરમાત્મ સ્વરૂપ એણે જોયું, અને જોયું એટલે એના મોંમાંથી એકદમ સ્તુતિના ઉદ્ગારો નીકળી પડ્યા. આપણે જોયું કે ગીતામાં અત્યાર સુધી અનુષ્ટુપ છંદ હતો, પણ અહીંયા છંદ પણ બદલાઈ ગયો, અને એ જે બોલતો જાય છે તે આપણે 16મા શ્લોક સુધીનું જોયું હતું. અનેક બાહુધર વક્ર નેત્રમ પશ્યામિ ત્વામ સર્વતોનંત રૂપમ નાંતમ ન મધ્યમ ન પુનસ્તવા.

आदिम पश्यामि विश्वेश्वर विश्वरूप। हे विश्वेश्वर, हे रूप, हे विश्वरूप, हूँ तने आवो जोई रह्यो छूं। आपणे छेल्ले छेल्ले आ श्लोक जोयो तो, हूँ तारू स्वरूप छे, जेनो आदि नथी, जेनो मध्य नथी, जेनो अंत नथी। कोई पण जग्याने एम के आ मध्य छे तो मध्य कहेवा माटे आदि ने अंत जरूरी छे। જેનો આરંભ નથી જોઈ શકાતો કારણ કે જોયા જ કરો, જોયા જ કરો, જોયા જ કરો, જેનો અંત નથી દેખાતો કારણ કે જોયા જ કરો, જોયા જ કરો, તારો આદિ નથી, તારો અંત નથી, તારું માપ નથી, તારું પરિમાણ નથી, ક્યાં જોવું ને શું જોવું, અને એટલું જ નહીં, માત્ર સ્વરૂપ છે એમ નહીં, કોઈ સ્વરૂપ હોય તો એની આત્મા વસ્તુઓ પણ હોય કે એ પણ મને તો દેખાય છે। કિરીટિનમ ગદિનમ ચક્રિણમ।

દ્યુતિમપ્રમેયમ. હું શું જોઈ રહ્યો છું? મને દેખાશે કે ચક્ર કૃષ્ણના હાથમાં, અહીંયા તો આખું સ્વરૂપ છે ચક્રી છે, જ્યાં જુઓ ત્યાં ચક્ર પણ દેખાય. કિરીટી માથા ઉપર મુગુટ, એક વ્યક્તિત્વ હોય તો એક માથું હોય તો એક કિરીટ હોય, એક મુગુટ હોય, તો જ્યાં જુઓ ત્યાં. જો મારે આમ જોવાનું થયું કે હો હો મહાન વ્યક્તિત્વ છે તો એના માથે કંઈક હશે કિરીટ મુગુટ, તો જ્યાં જુઓ ત્યાં દેખાય છે. તને આવો પણ જોઉં છું, તને આવો પણ જોઉં છું. કિરીટિનમ ગદિનમ ચક્રિણમ, ગદા હાથમાં હોય એવો વિચાર હોય મગજની અંદર કે મહાન બળશાળી હોય તો હાથમાં ગદા હોય, હનુમાન કે ભીમ કે, તો અહીંયા તો ગદા ધારણ કરેલો પણ તું મને દેખાય છે. ગદિનમ ચક્રિણમ, જે મનમાં આવે તો બધું જ્યાં હોય દેખાય. આ પરિસ્થિતિ છે, પણ અંત તો ગત્વા સમગ્રપણે જોવા જાય તો શું દેખાય છે? તેજો રાશિમ, તેજનો રાશિ, રાશિ એટલે સમૂહ જથ્થો, તેજો રાશિ, તેજનો રાશિ, તેજનો પુંજ, આપણે તેજ પુંજ શબ્દ વાપરીએ છીએ ગુજરાતીમાં, તેજ પુંજ, તેજનો રાશિ. શું જુઓ છો? તે પ્રકાશ, પ્રકાશ સર્વતો દીપ્તિમંતમ, બધી જ દિશાએ, બધી જ બાજુએ. દિશાઓ કહીએ તો એ 10 દિશાની ગણતરી આપવી પડે આપણે. 4 દિશાઓ, 4 ખૂણાઓ, આકાશ અને નીચેની તરફ, એટલે શબ્દ બધી દિશાઓએ નહીં, સર્વતઃ બધી બાજુએ. દીપ્તિમંતમ, દીપ્તિમાન, એવો તેજ પુંજ, એવો તેજો રાશિ. કેવો દુર્નિરીક્ષ્યમ, એને જોઈ રહેવું શક્ય નથી. દુર્નિરીક્ષ્ય, એને પરાણે જોઈ શકાય. આપણે ઉનાળાના દિવસોમાં નીકળ્યા હોઈએ અને તડકામાં જતા હોઈએ અને પછી એમ થાય કે લાવો જરા સૂર્યના કિરણોની અંદર જોઈને સૂર્ય તરફ જોઈ લઈએ, તો કોઈ ડાયો માણસ સલાહ આપશે કે ભાઈ એમ ના જોવાય, જરા ગોગલ્સ પહેરો, કારણ કે એ તો પ્રકાશ પુંજ છે, એ દુર્નિરીક્ષ્ય છે. સહેલાઈથી જોઈ ન શકાય એવો તમારી આંખોની મર્યાદા આવી જાય, દુર્નિરીક્ષ્ય. આ સમંતાત દુર્નિરીક્ષ્ય, બધી જ દિશાઓથી દુર્નિરીક્ષ્ય, જેને જોવો મુશ્કેલ પડે. પોતે જોઈ રહ્યો છે એટલે જોવો અસંભવ શબ્દ નહીં વાપરી શકે. બીજાઓના માટે તો એને જોઈ શકવો સંભવ જ નથી, પણ દિવ્ય દ્રષ્ટિ આવ્યા પછી પણ સમંતા ચારે તરફથી દુર્નિરીક્ષ્ય, જેને જોવો મુશ્કેલ છે.

नलार्कद्युतिम प्रमेयम्। केम दुर्निरीक्ष्य तो दीप्त अनल, दीप्त अनल प्रदीप्त अग्नि धक धक दो अग्नि फायर धक धक दो अग्नि अथवा अनेक सूर्य जेवो अनेक सूर्य सूर्य दीप्त अनल अर्क द्युतिम। अर्क एटले सूर्य, अनल एटले अग्नि, प्रदीप्त थयेलो अग्नि के प्रदीप्त सूर्य એ એકઠો થઈ જાય અને જે જબરજસ્ત તેજસ્વીતા પેદા થાય, અહીંયા તો તેજસ્વીતા જ તેજસ્વીતા છે, અને કોઈ એક જગ્યાએ એક દિશાએ એક બાજુએ એમ નહીં, સમંતા ચારે બાજુ કેવળ પ્રકાશ પ્રકાશ, તેજ તેજ અને અપ્રમેય જેને માપી ના શકાય, અમાપ અપ્રમેય। માપી એમ કહીએ કે આટલો પ્રકાશ છે, તમે કેવી રીતે કહેશો? અસંભવ છે। અમાપ એવા તેજો રાશિ, એવા તેજ સ્વરૂપ, એવા તમને અથવા તો તમારા સ્વરૂપને પશ્યામી હું જોઈ રહ્યો છું। પશ્યામી ત્વમ કહ્યું છે, તમને જોઈ રહ્યો છું, તમને તેજ સ્વરૂપ જોઈ રહ્યો છું, અને તેજ સ્વરૂપ હોવા છતાં જો સેજ જોવા જવું તો હાથમાં ચક્રનો વિચાર આવે તો ચક્ર પણ છે, ગદાનો વિચાર આવે તો ગદા પણ છે, માથા ઉપર મુગુટનો વિચાર આવે તો મુગુટ પણ છે, શું કયા કઈ રીતે આનું વર્ણન કરી શકાય? અવર્ણનીય છે, શબ્દોની શક્તિની મર્યાદા આવી જાય, અને મર્યાદા આવી જાય એટલે સીધે સીધું સ્વરૂપનું વર્ણન ન કરી શકે। સ્વરૂપ આવું છે તમારું કેમ કરીને કહી શકે? ન કહી શકે, એટલે કહી દીધું કે તેજો રાશિ, તેજનો માત્ર પુંજ એ પરમાત્મા તમારું સ્વરૂપ છે એવું મને લાગે છે। ત્વમક્ષરમ પરમમ વેદિતવ્યમ ત્વમસ્ય વિશ્વસ્ય પરમ નિધાનમ, જો સ્વરૂપની વાત નથી અહીંયા આવે, ત્વમક્ષરમ પરમમ વેદિતવ્યમ, અક્ષર પરબ્રહ્મ તમે છો, ત્વમ અક્ષરમ ત્વમે તમે જ અક્ષર બ્રહ્મ છો, પરબ્રહ્મ છો, જગતનું એકમાત્ર તત્વ જે આદિ અનંતથી મુક્ત છે, જેની અંદરથી વિશ્વનો આરંભ થયો છે તે અક્ષર બ્રહ્મ તમે છો। અક્ષર એટલે અબ કડ વગેરે નહીં, જે ક્ષર ન થાય તે અક્ષર, તમે અક્ષર રૂપ પરબ્રહ્મ પરમમ વેદિતવ્યમ। દુનિયામાં જાણવા યોગ્ય વસ્તુઓની વાત કરતા હોઈએ તો પરમ વેદિતવ્ય, વેદિતવ્ય એટલે જાણવા યોગ્ય, જેને આપણે જાણવું જોઈએ, ઇન્ફોર્મેશનથી ઉપર ઉઠીને, માહિતીથી ઉપર ઉઠીને, એવું વેદિતવ્યોમાં પરમ વેદિતવ્ય તમે છો, પરમમ વેદિતવ્યમ, કારણ કે ત્વમસ્ય વિશ્વસ્ય પરમ નિધાનમ, અસ્ય વિશ્વસ્ય આ વિશ્વ, આ બ્રહ્માંડ એનો પરમ નિધાન, શ્રેષ્ઠતમ પરમ આશ્રય તમે છો, ત્વમ અસ્ય વિશ્વસ્ય પરમ નિધાનમ, આ વિશ્વના આ જગતનું પરમ આધાર રૂપ તત્વ તે તમે છો, પરમ નિધાનમ, ત્વમ અવ્યય શાશ્વત ધર્મગુપ્તા, ત્વમ અવ્યય

અવ્યય. આ તો બધે આવે છે. શાશ્વત ધર્મ ગોપ્તા. ગોપ્તા એટલે રક્ષક, સંરક્ષક. શાશ્વત ધર્મ, ધ્રુવ ધાતુ ઉપરથી ધર્મ શબ્દ બને છે, જે ધારણ કરે છે તે. ધ્રુવ ધારયતી,

सनातन पुरुषः सनातन पुरुष पर ब्रह्म स्वरूप तमे ज छो। अने पछी अने डर लागे छे के आम केवू योग्य छे के मारी बुद्धि नी मर्यादा छे એટલે ઉમેરી દીધું એનું મતો મે એવું હવે હું માનું છું હવે મારો મત છે આવું ના પણ હોય તો તમે મને સમજાવજો મને લાગે છે કે તમે જ અક્ષર પરબ્રહ્મ છો તમે જ જ્ઞાનની વસ્તુઓમાં પરમ જ્ઞાન છો જાણવા લાયક વસ્તુઓમાં પરમ વસ્તુ તમે છો આ વિશ્વનો આધાર તમે છો તમે જ અવ્યય છો તમે જ ધર્મગુપ્તા છો ને શાશ્વત ધર્મગુપ્તા છો તમે જ સનાતન પુરુષ છો એવો મારો અભિપ્રાય છે એવો મારો મત છે કારણ કે અહીં આવીને એને એટલું જ ખબર પડે છે કે આપણે કહેતા હોઈએ ત્યારે આપણી મર્યાદા ક્યાં આવીને ઊભી રહી શકે પણ મને આવું લાગે છે આ દર્શન કર્યા પછી મને આવું લાગે છે અનાદિ મધ્યાંતમ અનંત વીર્યમ એક વખત કહેવાય ગયું બીજી વખત કહ્યું 19મા શ્લોકમાં છીએ આપણે અનાદિ મધ્યાંતમ અનંત વીર્યમ અનંત બાહુમ શશી સૂર્ય નેત્રમ પશ્યામિ ત્વાં દીપ્ત હુતાશ વક્ત્રમ સ્વતેજસા વિશ્વમિદં તપંતમ કેવું મારે તમારા માટે શું કેવું કઈ રીતે વર્ણન કરું કયા શબ્દો હું શોધી કાઢું આગળ કહ્યું છે અનાદિ મધ્ય અંત આદિ મધ્ય અંતથી મુક્ત છો અને અનંત વીર્યમ અનંત શક્તિવાન છો અનંત સામર્થ્યવાન છો તમારા સામર્થ્યનો કોઈ પાર હોઈ શકે ખરો આ બધું જોયા પછી લાગે કે આનો આ આ જે કોઈ મારી સામે છે એ વ્યક્તિ નથી પરમાત્મા તત્વ છે તો એનું સામર્થ્ય પણ કેવું હશે એ કહે છે કે અનંત વીર્યમ જેનું અનંત સામર્થ્ય છે એવા તમે સામર્થ્યની વાત કરીએ તો આપણે કે એક બહુ બળવાન માણસ છે બાહુબલી આપણે શબ્દ વાપરીએ છીએ ને બાહુબલી તો બાહુ જોવા જાવ તો ક્યાં એક બે છે માણસ હોય તો બે અને આપણે ભગવાનની કલ્પના કરીએ તો ચાર અને દેવીની કલ્પના કરીએ તો દસ એક કલ્પના હજાર હાથ વાળો છે એ પણ ત્યાં હજારે એક મર્યાદા તો આવી ગઈ હજાર આ તો અનંત બાહુમ બાહુ અનંત છે ક્યાંથી શોધી કાઢવું તમે ક્યાં છો શશી સૂર્ય નેત્રમ તમારી આંખો શોધવા જવું તો સૂર્ય અને ચંદ્ર તમારી આંખો છે એવું મને લાગે છે પહેલા આગળ કહ્યું છે કે અનંત સૂર્યો અને અહીં કહે છે કે સૂર્ય અને ચંદ્ર એ તો તમારી આંખ બની જાય છે અને એવી અનંત આંખો હશે દીપ્ત હુતાશ વક્ત્રમ તમારા મોહની સામે જોવા જવું કે ચલો આ મહાન જે મારી સામે ઊભું છે એક વ્યક્તિત્વ તો એનું મુખ એ જોઈ લઈએ તો કે મુખ તો દીપ્તિમાન અગ્નિ છે દીપ્ત હુતાશ વક્ત્રમ દીપ્તિમાન હુતાશન અગ્નિ જેનું મુખ છે સ્વતેજસા વિશ્વમિદં તપંતમ અને તેજસ્વિતાનું વર્ણન આગળ કર્યું છે કે માત્ર તેજ તેજ પુંજ સ્વરૂપ છો તો આ સમસ્ત વિશ્વને તમારા તેજથી તમે તપાવી રહ્યા છો તમારા તેજથી જ આ તપી રહ્યું છે તાપના બે અર્થ લઈ શકાય દુઃખ પણ લઈ શકાય સંતાપ પણ લઈ શકાય ને ઉષ્મા પણ લઈ શકાય તમારા તેજથી સમસ્ત વિશ્વ હવે અહીંયા વિચારવાનો પ્રશ્ન છે કે વિશ્વ એનાથી જુદું ક્યાં છે કે એ એને તપાવે છે એટલે અર્જુન આમ કહે છે એ વખતે પોતાની જાતમાં હજી છે

અને અને અને બીજા બીજા હજુ વિચારણામાં છે, દેખાય છે કે આ હોઈ શકે, અને એ વર્ણન આગળ કરે છે એ બીજું બીજું શું હોઈ શકે. કારણ કે આ તો સમસ્ત બ્રહ્માંડનું સ્વરૂપ એણે જોઈ લીધું, તો એની અંદર જ એનો ભાગ જ હોય બાકી બધું. છતાંય એ કહે છે કે વિશ્વમિદમ તપંતમ, આ જગતને તમે તપાવી રહ્યા છો. સંપૂર્ણ જગત આ વિરાટ સ્વરૂપ વડે વ્યાપ્ત છે એ હું પશ્યામિ. બે વખત કહ્યું, આગળ પણ કહ્યું તો પશ્યામિ ત્વામ, અહીંયા પણ કહ્યું પશ્યામિ ત્વામ, એવું મને મારી આ દિવ્ય દ્રષ્ટિને કારણે દેખાઈ રહ્યું છે. દ્યાવા પૃથિવ્યોર્ધમંતરમ હિ વ્યાપ્તમ ત્વયૈકેન દિશંશ્ચ સર્વાઃ દ્રષ્ટ્વાદ્ભુતમ રૂપમુગ્રમ તવેદમ લોકત્રયમ પ્રવ્યથિતમ મહાત્મન. હે મહાત્મન, હે મહાત્મા, દ્યાવા પૃથ્વી, પૃથ્વી અને અંતરિક્ષ એવા ભાગ આપણે પાડીએ છીએ, તો અહીં પૃથ્વી અંતરિક્ષ પાતાળ દ્યાવા પૃથ્વી અંતરિક્ષ અને પૃથ્વી વ્યાપ્તમ ત્વયૈકેન દિશશ્ચ સર્વા, અને દિશાઓ, બધી દિશાઓ તમારાથી જ વ્યાપ્ત છે. હકીકતમાં નૈયાયિકો એમ કહે છે કે દિશા તો એક જ છે, આપણે ઊભા હોઈએ ત્યાંથી એક તરફની દિશાને ઉત્તર કહીશું, બીજી તરફની દિશાને દક્ષિણ કહીશું, ત્રીજી તરફની દિશાને પૂર્વ કહીશું, ચોથી તરફની દિશાને પશ્ચિમ કહીશું. આમ આપણે ઊભા છીએ એના આધાર ઉપર આપણે દિશાઓ કહીએ છીએ. આપણે જ્યાં ઊભા છીએ ત્યાં આપણે એમ કહીએ કે આ બાજુથી તો કે ત્યાંથી હું દક્ષિણમાં છું, આ બાજુથી તો કે ત્યાંથી હું ઉત્તરમાં છું, આ બાજુથી તો કે ત્યાંથી પશ્ચિમમાં છું, ને એની સામેની બાજુથી હું પૂર્વમાં છું. તો તારી દિશા કઈ? તું એકથી દક્ષિણમાં, એકથી ઉત્તરમાં, એકથી પૂર્વમાં, એકથી પશ્ચિમમાં હોય તો એની પોતાની દિશા કઈ? દિશા તો એક જ છે, આને આધારે નક્કી થાય છે કે આને આને આને આમ જોઈએ, આમ જોઈએ, આમ જોઈએ, આમ જોઈએ, તો એને કંઈક નામ આપવું પડે, એટલે આપણે એને દિશા એવું નામ આપ્યું. એટલે જ્યાં જોઈએ ત્યાં દિશશ્ચ સર્વાહ, બધી દિશાઓ તારા વડે જ વ્યાપ્ત છે. વ્યાપ્તમ ત્વયૈકેન, ત્વયા એકેન, તારા એક વડે જ બધી દિશાઓ વ્યાપ્ત છે. આકાશ વ્યાપ્ત છે, પૃથ્વી વ્યાપ્ત છે, અંતરિક્ષ વ્યાપ્ત છે, પાતાળ વ્યાપ્ત છે. દ્રષ્ટ્વાદ્ભુતમ રૂપમ ઉગ્રમ તવેદમ, આવું ઉગ્ર રૂપ, આવું ભયાનક રૂપ જોયા પછી લોકત્રયમ પ્રવ્યથિતમ, લોકત્રયમ ત્રણેય લોક, મૃત્યુલોક હોય કે સ્વર્ગલોક હોય કે પાતાળલોક હોય, ત્રણેય લોક પ્રવ્યથિતમ. મને લાગે છે કે વ્યથિત થઈ ગયા છે. ક્યાંથી જુએ વ્યથિત થયેલા? બીજાઓને તો એ જોવા જ નથી મળવાનું. એને જોઈને, દ્રષ્ટવા, એને જોઈને, એને જોવાનું સામર્થ્ય તો બીજા કોઈમાં નથી, અર્જુન તારામાં જ છે. એટલે અર્જુનને લાગે છે કે આ જોયા પછી તો બધું વ્યથિત, કારણ કે અર્જુન પોતે વ્યથિત થઈ ગયો છે. એ અહીંયા કહે છે કે હે મહાત્મન, તવેદમ ઉગ્રમ રૂપમ, તમારું આ ઉગ્ર રૂપ જોઈને ત્રણેય લોક વ્યથામાં આવી ગયા છે, વ્યથિત થઈ ગયા છે, ભય પામી ગયા છે.

0: સાહેબ આમી ગયો છે. વિષ્ણુશ્લોક સુધી આવતા આવતા એને પોતાની મનસ્થિતિની હવે ખબર પડવા મળે છે. ઓહો હો હો, આ વિષ્ણુશ્લોક થી આગળ આપણે જોઈશું કે એ પોતે પણ પોતાના ભયની કબૂલાત કરી દેવાનો છે. તો હવે આપણે જ્યારે જોઈશું ત્યારે 11મા અધ્યાયના 21મા શ્લોકથી આગળ વધવાના છીએ. ત્યાં સુધી હજુ વિશ્વરૂપની પ્રાર્થના અર્જુનની ચાલુ છે. ફરીથી આપણે 21મા શ્લોકથી જોઈએ, ત્યાં સુધી અલ્પવિરામ.
1: શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો.

આજે ભારતના ગામે ગામમાં ઘરની છતોનો નજારો બદલાઈ ગયો છે. જ્યાં પહેલા અગાશીઓ પર માત્ર પાપડ અને કપડાં જ સુકાતા, ત્યાં હવે લાઇટ બિલ ઝીરો થઈ રહ્યા છે. ગામે ગામ લોકો હવે સોલર પેનલ નંખાવી રહ્યા છે.

0: તમે પણ લગાવી લેજો, કેમ કે ભારત સરકાર આપી રહી છે પૂરા 78,000 સુધીની સબસિડી. 30 લાખ થી વધુ પરિવારો તો અત્યાર સુધીમાં આનો લાભ લઈ ચુક્યા છે. પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો pmsuryaghar.gov.in પર.
1: આ તો વળી મીનાક્ષીના જીવનમાં નવી ગુંજ ઉભી થઈ. સુરભિ ગોપીનાથ સાથે પ્રેમમાં પડી હતી કે શું? તો સુરભિને આ વિશે મીનાક્ષી પૂછવા માંગતી હતી, પણ પછી તેણે વિચાર્યું, ચોર તો કોઈ દિવસ ગુનો કબૂલે ખરો? વળી કદાચ સુશીલાનું અનુમાન ખોટું પણ હોય કે તેણે જે છોકરીને થિયેટરમાં જોઈ હતી તે સુરભિ ન પણ હોય. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર સુધામૂર્તિ લિખિત ડોલર વહુ નવલકથાના અંશો, કે જેને ગુજરાતીમાં અનુવાદ કરી છે સુધા મહેતાએ, અને હું આરજે એઆર રેડિયો પાલનપુર પર આપ સૌ સમક્ષ પ્રસ્તુત કરી રહ્યો છું. મીનાક્ષી ગુંજવાઈ ગઈ. હવે તેણે શું કરવું? ગિરીશને પણ તે આ બધું કહી શકે નહીં, કારણ કે આ કંઈ સીધી અને સાદી વાત ન હતી. તે એક ઘણી ગંભીર બાબત હતી, અને એ વાત તો ચોક્કસ હતી કે સુશીલા તેને જૂઠું તો ન જ કહે, અને આવા જૂઠાણાનો તેને કશો જ લાભ પણ ન હતો. તો હવે તેણે સત્ય હકીકત શોધવા શું કરવું? સાણા માણસોએ કહ્યું જ છે કે તમારી સગી આંખે જોયેલી વાતને તમે સીધે સીધું સત્ય ન સમજી લેશો, તે માટે તમારે પૂરતો પુરાવો મેળવવો જ પડે. પણ આ બધાના પુરાવા માટે મીનાક્ષીએ બહુ લાંબી રાહ જોવી ન પડી. તેની સાથે કામ કરતી છોકરી રજનીની સગાઈ થઈ અને તે નોકરી છોડીને દિલ્હી જવાની હતી, તેથી શાળામાંથી તેની ફેરવેલ પાર્ટી અપાઈ રહી હતી. તેમાં મીનાક્ષી મુખ્ય આયોજકોમાંની એક હતી. આ કારણે જ તે બધા કરતા અડધો કલાક અગાઉ ચાણક્ય હોટલમાં આપનાર અને અપાનાર પાર્ટી માટે ત્યાં આવી પહોંચી હતી. અને હવે શું ત્યાં મીનાક્ષીને પોતાની નણંદ સુરભિ અને પેલા પાત્ર સાથે કંઈ વાતચીત કરતા જોવા મળી કે પછી કંઈ બીજું? આ બધી જ વાતોને માણવા માટે તમારે મારી સાથે જોડાયેલા રહેવું પડશે આ વિરામ બાદ પણ. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.

લીલાબાના સુરભિ વિશેના વિચારોથી તદ્દન આ બાબતમાં મનોહરલાલના વિચારો ઘણા જુદા હતા. જો ગોપી એક સારા કુટુંબનો નબીરો હોય, ખંતીલો હોય અને મહત્વકાંક્ષી હોય અને જો સુરભિ પણ તેને સાચો પ્રેમ કરતી હોય તો એકાદ બે વર્ષ પછી તેમના લગ્ન કરાવી આપવામાં શું નુકસાન થવાનું હતું? છેવટે તો સુરભિ પણ તેમની એક જ દીકરી હતી. લગ્ન પછી પણ જો તેઓની પાસે જ રહી શકે તેમ હોય અને જીવનમાં તેમનો બધાનો સથવારો રાખી શકે તેમ હોય તો તે સારું જ હતું ને. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર આરજે એઆરના સ્વરમાં સુધામૂર્તિ લિખિત અને સુધા મહેતા અનુવાદિત નવલકથા ડોલર બહુ. મંદિરે જઈને સુરભિ પાછી ઘરે ફરી ત્યારે તરત જ તેને લાગ્યું કે ઘરનું વાતાવરણ કંઈક વિચિત્ર છે. એક ગુસ્સાના ભાવ ધરાવતી માતા, એક ગભરાતી ભાભી.

શાંત ચિત્ત પિતા આખું દ્રશ્ય તેને એ શંકા અવશ્ય ઉપજાવી ગયું. કદાચ આ લોકોને ગોપી અંગેની માહિતી મળી ચૂકી હતી અને એ વાતનો પણ તરત જ ખ્યાલ આવ્યો કે આ રહસ્ય ફોટ કરનાર મીનાક્ષી જ હતી. તેની વય જ એવી હતી કે તે સ્વાભાવિક રીતે જ પ્રેમમાં પડે, અને જ્યારે તમે પ્રેમમાં પડ્યા હો સમગ્ર દુનિયા એક પાગલ ચિત્રકારના એવા રંગોથી ભરેલી જણાય જે ખૂબ જ ચમકદાર અને ભબકાદાર હોય. કોઈ ગંભીર કે વાસ્તવિક બાબતો માટે તેના પ્રેમના આવા જગતમાં સહેજે સ્થાન ન હોય. વળી ગોપી તો ખરેખર ખૂબ આકર્ષક યુવાન હતો, જોકે નોકરી અંગે તેણે હજી કદી ગંભીર વિચાર કર્યો નહોતો. અભ્યાસમાં તે કંઈ આઇન્સ્ટાઈન જેવો તો ન હતો, પણ તેની પાસે પોતાની જ એક ખુમારી તો હતી જ. કોલેજના દિવસોમાં જ સુરભિ તો એના પર વારી ગઈ હતી, પણ આજ સુધી આ બાબતે તેણે કુટુંબમાં કોઈને કશું કહેવાની હિંમત કરેલી નહીં, અને આથી જ આ પ્રેમી યુગલ આજ સુધી બને ત્યારે છાની છપની રીતે મળતું રહ્યું હતું. અને હવે આ વાત ઘરમાં જાણ થઈ હતી. હવે શું થશે, પ્રતિભાવ કોનો કેવો હશે એ વિશેના અંદાજો જ આપણે તો માણવા રહ્યા, પરંતુ એ વાત કરીશ આ વિરામ બાદ. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.

હમણાં તો ગોપી એક કમ્પ્યુટરની કંપનીમાં પાર્ટ ટાઈમ ઓપરેટર તરીકેની નોકરી કરતો હતો અને લગ્ન વિશે કશો વિચાર પણ કર્યો ન હતો. જ્યારે પોતાની માતાને સુરભીએ ગોપી વિશે આ બધી વાત કરી ત્યારે ઊંડા દુઃખથી નીલાબા બોલ્યા, સુરભી

તું તદ્દન નાના બાળક જેવી છો, તને આ સંસારની શું ખબર પડે? ગોપી સાથે લગ્ન કરીને તને શું સુખ મળશે? આ દેશમાં એક એક પૈસો કાળજીપૂર્વક વાપરવો પડે છે, બને તેટલી બચત કરતા રહેવું પડે છે અને કેટલી મહેનત કરવી પડે છે ખબર છે? કાંઈ આજે મીનાક્ષીને જોઈ લે, તેને કેટલી સખત મહેનત કરવાની હોય છે અને છતાંય એક મહિને તેને 4,000 રૂપિયા પણ નથી મળતા. સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર ડોલર વહુ નવલકથાના અંશો, આરજે ઈઆરના સ્વરમાં, જેના લેખિકા સુધા મૂર્તિ અને અનુવાદ ગુજરાતીમાં કર્યો છે સુધા મહેતાએ. અમેરિકાની તુલનામાં તો તેને $100 પણ નથી મળતા. અને બીજી બાજુ જોઈ લે અનિતાને, જ્યારે પણ તે અહીં આવે છે તે લાખો રૂપિયા મન ફાવે તેમ વાપરે છે. તે શું ફોટાઓ નથી જોયા? તેની પાસે કેટલી બધી સરસ ગાડી છે, કેટલું સુંદર ઘર છે. તારે સુખી જીવન જીવવું હોય તો આ નકામા પ્રેમ બેમની વાતો વહેતી મૂકી દેજે. નીલાબાએ અમેરિકા અને ત્યાંની ચીજોની પ્રશંસા ધારા ખૂબ વહેવડાવી. રસોડામાં બેઠી બેઠી મીનાક્ષીને આખી વાત સંભળાઈ અને તેને તો તદ્દન તેની આંખો આભા જ બની ગઈ હોય તેવું લાગ્યું. શું લગ્નને માટેની વાત પ્રેમના આધારે કરવાની હોય કે પછી ડોલરના પ્રેમના આધારે? એ સાંજે ગિરીશે તેની માતાને જણાવ્યું, બા, 3-4 ઠેકાણે મેં તપાસ કરી છે, ગોપી સારો છોકરો છે, તેને કોઈ માતા નથી, તેના બાપ બહુ સજ્જન વ્યક્તિ છે અને હવે ક્લાર્કની નોકરીમાંથી નિવૃત્ત થઈ ચૂક્યા છે. છોકરાને પણ કશું વ્યસન કે ખરાબ આદતો નથી. હમણાં તે કમ્પ્યુટરનું શિક્ષણ પણ લઈ રહ્યો છે અને તેને થોડા જ વખતમાં સારી નોકરી પણ મળી જાય તેમ છે. પણ શું નીલાબા આ માટે તૈયાર થશે? જાણવા માટે મારી સાથે જોડાયેલા રહો 90.4 મેગાહર્ટઝ પર રેડિયો પાલનપુર પર. મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા

મીરાબાને તો કોઈનું જ ન સંભળાયું અને અમેરિકાનું સોનું પોતાની દીકરી માટે શોધી લાવવાનો તેમનો નિશ્ચય એ અડગ અને સતત રહ્યો. તેમના સગાઓએ તેમને નરમાશથી કહ્યું ખરું કે જો કોઈ આવો મુરતિયો તેમના ધ્યાનમાં આવશે તો તેઓ જરૂર તેમને જણાવશે, પણ તેમની પીઠ પાછળ તેઓ તેમની મશ્કરી કરી લેતા હતા. તે પાગલ જ થઈ ગયા છે. તેમની પાસે સુતરાઉ સાડીઓ અને કાચની બંગડીઓ જ હતી, પણ હવે તેમનો દીકરો અમેરિકામાં રહે છે એટલે કેટલા બદલાઈ ગયા છે. શું અમેરિકા જ જગતભરમાં રહેવાલાયક દેશ છે? શું ત્યાંના રહેવાસીઓ જ માણસ કહેવાને લાયક છે? અને બીજા બધા શું ભિખારાઓ છે? આ બધાની પરવા કર્યા વિના નીલાબાએ પોતાની ક્ષિતિજો વિસ્તારી મૂકી હતી. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર RGR ના સ્વરમાં ડોલર વહુ નવલકથા, જેના લેખિકા સુધા મૂર્તિ અને જેનો ગુજરાતીમાં અનુવાદ કર્યો છે સુધા મહેતાએ. સુરભી અને નીલાબા હવે મીનાક્ષી સાથે વધુ વાતો કરતા નહોતા. તેમને લાગ્યું કે ગોપી સાથે લગ્ન કરવાની ગિરીશની તૈયારી હતી, તેની પાછળ મીનાક્ષી હતી. લક્ષ્મણભાઈ એક દિવસ તેઓના ઘરે આવ્યા અને કહ્યું, મનહરલાલ, મારા મિત્ર રાજારામનો પુત્ર અમેરિકા રહે છે, શું તમારી દીકરી માટે લગ્નની વાતચીત કરવાની તમારી તૈયારી છે? સ્ટવ પર દૂધ ઉભરાવવાની તૈયારીમાં હતું તેને મૂકીને અને પગમાં સાડી અટવાઈ જવાની શંકા પણ ઊભી થતી હતી, છતાં વાતચીત કાને પડતા જ નીલાબા બેઠકના ઓરડામાં ધસી આવ્યા. સુરભીના જન્માક્ષર તેઓને આપી જ દેજો. એક મિનિટ લક્ષ્મણભાઈ, મનહરલાલ બોલ્યા, તેઓની શું માગણીઓ છે તે તો પહેલાં જાણી લઈએ. બધી માગણીઓ પૂરી કરીશું, નીલાબાએ કહ્યું. તેમની માગણીઓ બહુ વધારે તો નથી, લક્ષ્મણભાઈ બોલ્યા. હીરાના કાપ, અમેરિકાના વિમાનની ટિકિટ, 2 કિલો ચાંદી અને 50 તોલા સોનું, આની સાથે 3 દિવસનું ધામધૂમથી લગ્ન તો ખરા જ, અને બધાને યોગ્ય પહેરામણી, બસ આટલું જ. હું તમને કહું છું કે આ લોકો દહેજ તો માગ્યું જ નથી, પણ આ તો ઘણો મોટો ખર્ચ થઈ જાય, 2-3 લાખ રૂપિયા જોઈશે, મનહરલાલે વિરોધ કર્યો. પણ નીલાબા સમજે એમ થોડા હતા. શું થયું આગળ એ વાતને માણીશું આ ગીતના વિરામ બાદ. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ.

મીનાક્ષીની વાત સાંભળીને મનોહરલાલે જવાબ આપ્યો, ઓહો એમ વાત છે, શું આ કેવળ અફવા જેવું સંભળાય છે કે પછી એમાં કંઈક વધુ ઊંડી વાત છે? તને આ વાત કોણે કહી? પહેલાં તો સુશીલા મેડમે મને કહ્યું, પણ મેં તે સાચું માન્યું નહીં અને ગઈકાલે મેં મારી આંખે જોયું. મીનાક્ષીએ એ ખ્યાલ ન હતો કે નીલાબા તેની પાછળ આવીને ઊભા હતા અને આ બધું સાંભળતા હતા. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ પર સુધામૂર્તિ લિખિત અને સુધા મહેતા અનુવાદિત ડોલર બહુ નવલકથાના અંશો RJER સ્વરમાં. ઊંચા સાદે તેમણે કહ્યું, આ ગોપીનાથ કોણ છે? એણે શું કર્યું છે? મીનાક્ષી ડરથી સ્તબ્ધ થઈ ગઈ. આવા તીણા અવાજ સાસુના એવા ગુસ્સાની જાણ કરી દેતા હતા કે જે પોતાના બચોડિયાને સંભાળતી બિલાડીને આવતો હોય છે. મને ખાસ કંઈ જાણકારી નથી, મીનાક્ષી થોડી થોથવાઈને બોલી. મને ખ્યાલ છે કે તેણે કદાચ BSc પૂરું કર્યું છે અને હમણાં તો કોઈ પાર્ટ ટાઈમ નોકરી કરે છે. તો તારું એમ કહેવું છે કે સુરભી આ છોકરાને છાની છપની મળતી રહે છે? મારી સુરભી એવી છોકરી છે જ નહીં, ઓરડાના તાપમાનને નીચું લાવતા મનોહરલાલે જાહેર કરી દીધું. ચાલો આપણે સુરભીને જ બોલાવીશું અને એને પૂછી લઈશું. આમ કોઈએ ઉપર તળે થવાની કે અકળાવવાની કશી જ જરૂર નથી. અને એ શાણા પુરુષે વાતનો હંમેશા દોર સંભાળતા હોય તેમ અંત જ આણી દીધો. નીલાબા ખૂબ જ દુઃખી હતા. તેમના દુઃખનું એક કારણ એ પણ હતું કે પોતાની દીકરીના રહસ્યને પોતાની વહુએ ખોળી કાઢ્યું હતું. બીજું કારણ એ પણ હતું કે સુરભી

પોતાની પસંદગી તદ્દન અયોગ્ય છોકરા ઉપર ઉતારી હતી. શ્યામ અને અનિતાના વૈભવી લગ્ન પ્રસંગના ફોટાઓ વારંવાર જોયા પછી નીલાબાએ ઠરાવ્યું હતું કે પોતે સુરભીનું લગ્ન એવા છોકરા વહેરે કરશે જે અમેરિકાનો રહેવાસી હોય. એકવાર આવું રત્ન જડી આવે પછી આવું જ વૈભવી લગ્ન ગોઠવી શકાય અને તો જ તેમની દીકરી એક સમૃદ્ધ અને સંતોષજનક જીવન જીવી શકે. શું સાચે જ એ પ્રમાણે લગ્ન થયા? એ વાતનું અનુસંધાન માણીશું આ વિરામ બાદ. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર.

હલો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર હું છું આરજી એઆર. આપ સૌ માટે લઈને આવું છું ગુજરાતી સાહિત્યની કેટલીક ઉત્તમ કૃતિઓને, જેના અંશો થકી આપણે આપણા આ સામુદાયિક રેડિયો સ્ટેશન પર હકારાત્મક અભિગમ, સામાજિક જીવનના દ્રષ્ટિકોણને ઉજાગર કરીએ છીએ. અને હમણાં એટલે કે સાંપ્રત મારા શોની અંદર હું સુધા મૂર્તિ, જે સામાજિક લેખિકા, કાર્યકર્તા અને ઇન્ફોસિસના પ્રણેતા તરીકે ખ્યાતનામ છે, તેમની નવલકથા ડોલર વહુ અને જેનો ગુજરાતીમાં અનુવાદ કર્યો છે સુદામ મહેતાએ, તેના અંશો સાથે આપ સમક્ષ પ્રસ્તુત થાઉં છું. આ નવલકથામાં ગત એપિસોડ સુધી આપણે એ વાતને માણી હતી કે નીલાબાની દીકરી સુરભી અને નીલાબા બંને આવેલી અનિતા, કે જે ધનાઢ્ય પરિવારની દીકરી હતી, અને પોતાના મોટા પુત્ર કે જે અમેરિકામાં શ્યામ વસવાટ કરે છે, તેના વહુ તરીકે ઘરમાં પ્રવેશી એટલે એના લાલન પાલન અને એની મહાત્મ્યતા વધારે ગણવા લાગ્યા હતા. જ્યારે એમના ઘરમાં આવેલી ઘરને સંભાળતી અને એમના કુટુંબમાં અદ્ભુત રીતે ભળી ગયેલી મીનાક્ષીને અવગણતા હતા. અને મીનાક્ષીને તેની શાળાના એક શિક્ષિકા એને જાણ કરે છે કે તેની નણંદ એ સુરભી એક વખતે જ્યારે ફિલ્મ જોવા ગયા હતા ત્યારે થિયેટરમાં ગોપીનાથ નામના વ્યક્તિ સાથે બેઠી હતી, અને આ અજાણ્યા વ્યક્તિની સાથેના એના સંબંધો શું પરિવાર સ્વીકારશે કે નહીં એ વિટંબણામાં એ ઘરે પાછી આવે. ઘરમાં એક જ પોતાના પતિ ગિરીશ અથવા તો પોતાના સસરા અને પોતાની શાળામાં જે ગુરુજી તરીકે તેને મદદ કરતા હતા એમને વાત કરવાનું એ નક્કી કરે છે. હવે શું થાય છે એ વાતને માણીશું આ એપિસોડમાં. તો આવો આ વાતને માણવા માટે આ વિરામ બાદ પણ મારી સાથે જોડાયેલા રહો. મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ.

મીનાક્ષીએ બધી જ પાર્ટીની વ્યવસ્થાપક સમિતિના સભ્ય તરીકે તૈયારીઓ કરવાની હતી, પણ તે એક ટેબલ પર હજુ ચકાસી રહી હતી અને મહેમાનો તેમજ પાર્ટી આપનારની રાહ જોઈ રહી હતી. તેણે એક જ્યુસ મંગાવ્યો અને બારી બહાર જોવા લાગી. ત્યાંનું દ્રશ્ય જોઈને તરત જ ભયથી તે સફાળી સીધી તટ્ટાર બેસી ગઈ. સામી બાજુએ જ સુરભી પાન ચાવી રહી હતી અને તેની સાથે એક દેખાવડો યુવક પણ હતો. એનું નામ ગોપી હતું કે પછી, અને બંને જણા રિક્ષાની રાહ જોઈ રહ્યા હતા. તેમ લાગ્યું, સ્પષ્ટ હતું કે સુરભી એ જોઈ શકતી ન હતી કે તેમના ઉપર મીનાક્ષીની નજર પડી રહી છે. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર ડોલર બહુ નવલકથા, જેના લેખિકા સુધા મૂર્તિ અને અનુવાદ કર્યો છે ગુજરાતીમાં સુધા મહેતાએ. આ સુંદર મજાની નવલકથાના અંશોને તમે માણી રહ્યા છો એ બદલ હું આરજી એ આર વધુ ને વધુ આપ સમક્ષ એના અંશો રજૂ કરી રહ્યા. એક રિક્ષા તેમની પાસે થોબી અને બંને પ્રેમી પંખીડા ઉપડી ગયા. હવે મીનાક્ષીને ખાતરી થઈ ગઈ કે સુશીલા તેને જે કહેતી હતી તે નકરું સત્ય જ હતું. તેણે નક્કી કર્યું કે ઘરના વડીલોને આ ચિંતાજનક બનાવો વિશે વાત કરવામાં જ ડાપણ છે. રવિવારે ઘરમાં બધા હાજર હતા. મીનાક્ષીએ બધી જ વાત ગિરીશને કહી. તેણે તરત જ કહ્યું, બાપુને આ વાત તુરંત જણાવવી જોઈએ. તેની સાથે સંમત થતી હોવા છતાં મીનાક્ષીએ આ વાત પોતાની સાસુને કહેવામાં સહેજ સંકોચ થતો હતો અને એટલે થોડા ક્ષોભ સાથે પણ તે મનહરલાલ પાસે આવી અને તેણે કહ્યું, બાપુ મારે તમને કંઈક વાત કરવી છે. સુરભી તો મારી બહેન જેવી છે. મનહરલાલ બારી ઝાપટી રહ્યા હતા. પાછળ ફરીને તેમણે પ્રેમથી કહ્યું, બેટા મીનાક્ષી તું આમ કેમ કહે છે? તને નથી ખબર કે હું તને સારી રીતે ઓળખું છું. હું શું તારો સ્વભાવ નથી જાણતો? આ તો વળી તારું જ ઘર છે ને. મેં સાંભળ્યું છે કે સુરભી આજકાલ એક ગોપીનાથ નામના યુવક સાથે ઘણું હરેફરે છે. અને પછી આગળ વાત ક્યાં વધી, ક્યાં અટકી એ માણવા માટે મારી સાથે જોડાયેલા રહો આ વિરામ બાદ પણ રેડિયો પાલનપુર પર. મસ્ત રહો, વ્યસ્ત રહો ને સાંભળતા.

એને વળી શું નોકરી મળે? તેને પગાર કેવો મળે? જુઓ ને, તેને ઓપરેટરની નોકરી તો મળી જ જાય, પછી જો એ વધુ મહેનત કરે તો વધુ સારી નોકરી પણ મેળવી જ શકે, કમ્પ્યુટર માર્કેટિંગ જેવું કામ પણ કરી શકે, તેને આરામદાયક જીવન જીવવામાં કશી બાધા ન આવે. મને લાગે છે કે આ પ્રસ્તાવ ઉપર આપણે ગંભીરતાપૂર્વક વિચાર કરવા જેવો છે. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર આરજેઆરના સ્વરમાં, સુધામૂર્તિ લિખિત અને સુધા મહેતા અનુવાદિત ગુજરાતીમાં નવલકથા ડોલર બહુના અંશોને. તેને પોતાની જો દીકરી હોત તો શું તે તેને આવા છોકરા સાથે પરણાવી હોત? બા, જે છોકરી હજી જન્મી પણ નથી તેને માટે તમે આવા પ્રશ્નો કેમ પૂછો છો? હું મારો કે મારી મીનાક્ષી એની દીકરી માટે પણ આવો જ વિચાર કરે? અને હું શું જવાબ આપું અત્યારે તો તમને? પણ હા, જો મારી દીકરી ગોપી જેવા યુવાનના પ્રેમમાં પડી હોય તો તેના હૃદયને તોડ્યા વિના હું તેના લગ્ન માટે જરૂર આશીર્વાદ આપું, એ વાત ખરી. પણ હું તેમ કરવાની નથી. મારે એવો જમાઈ જોઈએ કે જે અમેરિકામાં સ્થાયી થઈ ચૂક્યો હોય. માતાના સ્વભાવને સારી રીતે પીછાણતો ગિરીશ આગળ કશું બોલ્યો નહીં. માતાની દલીલોથી જોકે સુરભિ ગૂંચવાઈ ગઈ ખરી, અને છેવટે પ્રેમ જેવી બાબતને ભૂલવા પણ રાજી થઈ ગઈ. મીનાક્ષીને એ વાતથી ખૂબ દુઃખ થયું કે તેના સાસુ ડોલરના ચળઝળાટથી આટલી બધી હદે અંજાઈ ગયા હતા. ગોપીના બનાવથી સચેત થઈને નીલાબા

તુરંત જ મેરેજ બ્યુરોમાં પહોંચ્યા અને તેમણે સ્પષ્ટ જણાવ્યું, અમને ભારતમાં રહેતા યુવાનોનો ખપત નથી. જો તમે કોઈ અમેરિકાવાસી યુવાનને જાણતા હો તો જ અમને જણાવજો. પૈસાની ચિંતા ન કરતા અમે બધું ગોઠવી દઈશું. દરેક માતા પોતાની દીકરીનું સુખ ઈચ્છે છે તે સ્વાભાવિક છે, અને જે પોતાની વહુનું સુખ ઈચ્છે છે તે અસ્વાભાવિક માતા છે. પણ પોતાની દીકરી સુખમાં આળોટે તે હેતુ બર લાવવામાં તમે તમારા દીકરાઓને લોનો અને દેવાના દરિયામાં ડૂબાડો તે કેટલું વ્યાજબી છે ભલા. મનની શાંતિ અને સંતોષને તમે કદી પૈસાના જોરે ખરીદી ન શકો. મનહરલાલ એ સમજી શકતા નહોતા કે નીલા આ સીધી સાદી વાતને પણ કેમ સમજતી નથી, કારણ કે માં હતી, દીકરીની માં. તો આ વાતને આપણે માણીશું આગળ આ વિરામ બાદ. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.

બધા જ વિરોધ પ્રત્યે તદ્દન દુર્લક્ષ કરીને નીલાબા બોલ્યા કે આપણી એક જ તો દીકરી છે, આપણે તેઓની બધી માગણી પૂરી કરીશું. શું આપણા બેઉ દીકરાઓને આપણે સારી રીતે ભણાવ્યા નથી? પોતાની બહેનના લગ્ન માટે તેઓ ભલે લોન ન લઈ શકે, જરૂર પડશે તો આપણે ઘર પણ વેચી નાખીશું, મને કોઈ પરવા નથી. નીલા, શું આ ઉંમરે આપણે ઘર વેચીને અમેરિકા રહેવા જવું કે પછી કોઈ ભાડાના ઘરમાં તને રહેવું પસંદ છે? આપણી જે શક્તિ હોય તે મુજબ જ ખર્ચ કરવું જોઈએ. આ ખર્ચાળ વાટાઘાટામાં પડવા જેવું મને નથી લાગતું, મનહરલાલે જવાબ આપ્યો. મને ભાડાના ઘરમાં રહેવામાં સહેજે વાંધો નથી, નીલાબા તાડુક્યા, પણ મારી દીકરી અમેરિકામાં આરામથી રહે તેટલી જ મારી ઈચ્છા છે. લક્ષ્મણભાઈએ થોડું દબાણ કર્યું એટલે એમ નક્કી થયું કે મૂર્તિઓ શેખર બીજે દિવસે સુરભીને જોવા આવી જાય. નીલાબાને મન તો આ લગ્ન હવે નિશ્ચિત જ હતું. આમ તો સુરભી સામાન્ય દેખાવની જ છોકરી હતી, પરંતુ તેની માતાની વહાલભરી આંખોમાં તેનું રૂપ એક સોળે કળાએ ખીલેલા ચંદ્રમા સમૂહ હતું. સુરભી વાંચન માટે પણ સાધારણ કક્ષાની નવલકથા જ પસંદ કરતી, છતાં તેની માતાને મન તે ખૂબ મોટી વાચક અને હોશિયાર હતી. સુરભી ઘણી છોકરીઓની જેમ આળસુ પણ હતી અને સવારે 9 વાગ્યા સુધી પથારીમાં આળોટ્યા કરવાનું તેને ગમતું, પણ તેની માતાને મન તો તે ખૂબ જ શાણી અને વિવેકવંત હતી. વળી સુરભી માટે ફિલ્મોના ગીતો સાંભળવા અને વખત પસાર કરવો એ સમાન હતું, અને તેની માતાને મન તેની પાસે સંગીતની એક કળા પણ હતી. બધી જ માતાઓ પાસે હોય. પછી શું થયું એ માણવા આપણે આવતા એપિસોડમાં ફરી મળીશું. ત્યાં સુધી તમારે મને 95-12-99-66-88 પર તમારા પ્રતિભાવ મોકલી આપવાના છે. અમારા સોશિયલ મીડિયાના અકાઉન્ટ એટલે કે ઇન્સ્ટાગ્રામ, ફેસબુક, યુટ્યુબ કે પછી ને અમારી મોબાઈલ એપ્લિકેશન ગૂગલ પ્લે સ્ટોર ને આઈટ્યુન સ્ટોર પર ઉપલબ્ધ છે, તેને ડાઉનલોડ કરો ને તેમાં પણ રહેલા વિવિધ ઇમેઇલ અને સોશિયલ મીડિયાના માધ્યમથી DM, લાઇક, મેસેજીસ અને સબસ્ક્રાઇબ કરવાનું ક્યારેય પણ ચૂકતા નહીં. ફરી મળીશું. આ સાથે વિશ્વના કોઈપણ ખૂણામાં આ સાચા પાલનપુરીના અવાજને પહોંચાડવા તમે રેડિયો ગાર્ડન પર ઉત્તર ગુજરાતના બિંદુને ક્લિક કરીને અમને સાંભળી શકો છો. ફરી મળીશું. અને ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો ને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર RGR ના સ્વરમાં ડોલર વહુ નવલકથાના અંશોને. અલવિદા દોસ્તો.

0: અરે સંગીતા, સોલર પેનલ નખાવી દે, સોલર પેનલ નખાવી દે. ક્યારના મારા બધા મિત્રો મને કહેતા હતા, પણ સાચું કહું તો મેં ભરોસો ત્યારે જ કર્યો જ્યારે પ્રધાનમંત્રીજીએ પોતે કહ્યું,
1: ભારત સરકાર કા લક્ષ સોલર પાવર સે બિજલી બિલ ઝીરો કરને કા ભી હૈ.
0: મેં મોદીજીની વાત માનીને સોલર પેનલ નખાવી અને ખરેખર મારું લાઇટ બિલ ઝીરો થઈ ગયું. તમે પણ આજે જ નખાવી લો. તો પછી રાશ એની જુઓ છો, આજે જ રજીસ્ટર કરો pmsuryaghar.gov.in પર.
2: હેલો, હાય, નમસ્કાર. હું છું આરજે અંજલી અને આજે હું તમારી માટે નિબંધ લઈને આવી છું.

કાંઈ જ નિબંધ જે આપણે બાળપણમાં લખતા હતા. સ્કૂલમાં આપણને અલગ અલગ વિષયો પર લખવાનું આપણા મેડમ શ્રી, આપણા શિક્ષકો આપણને જ્યારે જણાવતા હતા ત્યારે આપણે કેટલા બધા નિબંધો લખતા. એક પથ્થરની આત્મકથા, મારા સ્કૂલમાં મારો અનુભવ, એક યાદગાર પ્રવાસ, અલગ અલગ વૃક્ષની આત્મકથા. વૃક્ષ પર નિબંધ લખવાનું આવે ત્યારે આપણે આપણી જે વિચારસરણી છે એને કેટલી કેળવતા હોઈએ છીએ, અને અલગ અલગ શબ્દો, અલગ અલગ વાતો જોડીને જે નિબંધ લખતા એ આજે પણ યાદ આવે છે. આજે હું જે નિબંધ તમારી સમક્ષ પ્રસ્તુત કરવા જઈ રહી છું એ નિબંધનું નામ છે ગામ. અને આ નિબંધ મેં લીધો છે ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા ગદ્યભાવન શ્રેણી પુસ્તક 7માંથી ચૂંટેલા નિબંધો, મણિલાલ હ. પટેલ. તો ચાલો શરૂઆત કરીએ. પ્રથમ નિબંધ, ગામ. ત્યારે તો ગામને ગજવામાં ઘાલીને ફરતા, કિશોર વયમાં તમારો ને મારો છાક જ જુદો. ગામ તો ખરું, પણ કેટલીય વ્યક્તિઓને જાણે ગજવામાં રાખતા. તારા જેવો તો કેટલાય મારા ગજવામાં રાખું છું એમ કહીને રોલો પાડતા કે રોફ મારતા દેખાય છે. અહમ વિના જાણે કે માણસ જાતને ફાવતું જ નથી. ખેર, આખો સંસાર ગજવામાં ઘાલીને વનની વાટે બધું ખોઈ દઈને તપમાં બેસી જનારા સાધુ સંતોથી ગામ છૂટી જતું હશે. આપણે તો સૌ ગામ ગેલા, આપણા રાષ્ટ્રપતિ અને વડાપ્રધાન પણ. આપણું ઘડતર ચણતર કરનારું ગામ એમ છોડ્યું છૂટતું નથી. અંદર તો એ વળગેલું જ રહે છે, આપણું અસલનું મલક જ ગામ. 12 ઘરનું હોય કે 1200 ઘરનું, 100 માણસોનું હોય કે 1000 વસ્તીવાળું, માઢ મેળિયું ખડકીઓ વાળું હોય કે હાર બદ્ધ ઘરોની વચ્ચે ફળિયા વાળું ગામ હોય, જે હોય તે. પણ એનાથી ઉત્તમ જગા આપણે માટે જાણે કે જગમાં અન્ય કશે નથી. મન તો ત્યાં જ ઠરે છે, શ્વાસ ત્યાં જ તો હેઠે બેસે છે. ડિગ્રીઓ અને પદો ગામમાં પહેરતા જ ખરી પડે, ને એની જ તો મજા હોય છે. ગામમાં પહોંચીને તરત જ આપણે એની માટી જેવા, માટીના મનેક જેવા થઈ જઈએ છીએ. અંદરથી તો તરત જ ગામમાં તો બધું ચાલે. ચંપલના પહેરો અને પહેરણ ઉતારીને ગંજી પહેરીને ફળીએ ફળીએ ફરો, લેંઘા નીચે બૂટ પહેરીને ખેતરે જતા મોટાભાઈ જેવા થઈ જવાનું આપણને ગમે છે. ગામમાં શિષ્ટતા છોડીને થોડી વાર માટે ગામડિયા થઈ જવાનું સારું લાગે છે. કવિ જયંત પાઠક કહે છે, હું આવું છું પાછો બહુ દિન પછી ઘેર વનમાં, ઉતારી નાખું છું વસનપુરના સભ્યજનના. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર નિબંધ ગામ. ક્યાંય જતા નહીં, જોડાયેલા રહો રેડિયો પાલનપુર સાથે.

વેલકમ અગેઇન. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર નિબંધ ગામ. આપોઆપ આપણા ઉપર લદાયેલી નાગરી શિષ્ટતા હટી જાય છે.

તો બસમાંથી ગામ પાદરે ઉતરું એના ભેળે જ શહેરીજનની સભ્યતાને બસમાં જ વળાવી દેતું. ગામની ધૂળમાં પગલું મંડાતું ને જીભ તળબોળીમાં માની ખબર અંતર પૂછવા માંડતી. દાદા, કાકા, ભૈરું, ભાઈબંધો સૌને અસલ બોલીમાં મળતો ને ત્યારે જ લાગતું કે શહેરમાં કસાક ફંદામાં ફસાઈ ગયેલો તે અહીં ગામમાં આવતા જ જાણે મુક્ત થયો છું. વચેરાની નથ નીકળી ગઈ છે. હવે પ્રશ્ન થાય છે, ક્યાં છે મારું ગામ? પેલું કિશોર વયનું ગામ? મારી વય એ જ તો મારા ગામની વય હતી. મારે માટે તો હાર બંધ ઘરો વચ્ચે મોકળા ફળિયા અને છૂટા પડતા નેળિયા, નેળિયાની ઊંચી થુવેર વાડો, વાડોની પાછળ મોટા વાડાઓ, વાડાઓમાં ખળા ને ઘાસના કુંધવા ને નાવણિયા ને બા બહેનોના બેસતા ઉઠવા છાણાની મોડવાળીઓને કઠિયારા, શાક વેલા અને ઢોરના ખાણ પાણી, આંગણે ઢોર કબીલાને ત્રિભેટે કૂવો, નદી જતું નેળીએ ને સીમમાં જતી કેડીઓ, વગડે વગડે લઈ જતા ગાડા ને ધૂળિયા ચીલા, ટેકરીઓના ઢાળને ધોળી કુકરિયાળી કરકરી ધૂળમાં ચાલતા ગાડાના પૈડાના અવાજો, ખેડુઓના હોંકારા અને રખેવાળીના પડકારા, પંખીઓના ઝોલા ઉપર ઝોલા ને કલરવના ઝાડવા, છેક ઉંમરે આવીને ખબર લેતી ઋતુઓ ક્યાં છે હવે? અરે, પુરાઈ ગયું પાતરનું તળાવ ને વંડી તૂટ્યા કૂવાઓ પાસે મોટા પાણી ટાંકીઓ દદડ્યા કરે એનો કાદવ, પાંખો વડને બાંડા લીમડાઓ, સીમને નહેરના પાણી લાગ્યા છે તે ઝાડવાય અતિ પાણીને સુકાઈને પડી ગયા છે. ત્યારે અમને પાણી વિના ઝાડવા ઉછેરવાની પીડા હતી, હવે પાણી જ અમને બાળે છે. પાદરને બસ સ્ટેન્ડો ને નેળિયાને કાળી નાકસી સડકો ભરખી ગયા છે. ગોંદરે નાનકડી બજાર થઈ ગઈ છે ને નવી પેઢી પાન ગુટકા ખાઈને થૂંકે છે. વિલાતા જાય છે એમના નૂર. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર નિબંધ ગામ. ક્યાંય જતા નહીં, જોડાયેલા રહો રેડિયો પાલનપુર સાથે.

ગામડાને વળી જનારો આ કોનો અને કેવો શ્રાપ છે? ભણતર ગામ છોડાવશે એમ જાણતા હોત તો ચેતી ગયા હોત ને. યંત્રો સાથેનો પ્રેમ તો જુઓ, ગાડા ગયા ને આંગણે મોટરો છૂટી છે. બળદ બંધાતા હતા ત્યાં હવે ટ્રેક્ટરનો મુકામ છે. દૂંજણી ભેંસોની ઘાસ મેળી કાઢી નાખીને ત્યાં સ્કૂટર મોટર બાઇક માટેના શેડ્સને ઝાઝરું બાથરૂમના ચણતર થયા છે. ઘંટીઓને વલોણાના કામ હવે મશીનો કરે છે. ગામડા સુધી પહોંચી ગયા છે યંત્રો. હવે તો પ્રગતિ તો સૌને ગમે. મને મારા ગામનો વિકાસ ગમે, પણ આજે કઈ સગવડો આવી છે એની સાથે આવેલા કાળવા દૂષણોનું શું? મહેનત લઈ લેનારા મશીનો વીજળી વાપરે અને ઘરનાને માંદગી સાથેનો આરામ આપે છે. અસલને અને શાંતિને, મૂલ્યોને અને પ્રેમાદરને હડસેલીને થતી આ ભૌતિક પ્રગતિ જોઈને રાજી થવાતું નથી. વહેલી પરોઢે હળ બળદ લઈને ભાઈ ખેતરે જતા ને ગીતે ગુંજતી સીમમાં નરવો સૂર્યોદય ફેલાતો. હવે ત્યાં ઘૂંઘવાટા કરતા ટ્રેક્ટરો ખેતરોમાં ઠેફા પાડે અને થ્રેસરો અનાજ મસળે ઉડપે છે, ઉપણે છે. સગવડને સલામ, પણ એને બચાવેલા પરિશ્રમ અને સમયનો સદુપયોગ થતો હોય તો ગંગા નાયા, પણ એથી એદીપણા જ વધ્યા છે. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર નિબંધ ગામ. ક્યાંય જતા નહીં, જોડાયેલા રહો રેડિયો પાલનપુર સાથે.

ખડકીઓ ગઈને પેલી ભવાધરની ભાવના ઉલેતી ગઈ. માડ ગયા અને લાજ મલાજા ગયા. ફળિયા તૂટ્યા અને મોકળાશ ગઈ. હવે તો ગામડે સોસાયટીઓની સંકળાશો વધી છે. કદી તાળા નહીં વખાતા એ ઘર હવે ક્યાં છે? હવે તો બંગલાનું બાણું બેલ વાગતા ખુલે છે ને તમને અંદર લઈને નવા યુગના રાક્ષસના જેવું જબડું બંધ થઈ જાય છે. મારા નાનકડા ગામમાં તો ઘરે ઘરના સુખ દુઃખ સૌની સાથે રહેતા. કોને ચૂલે શું રંધાયું ને કોને શું દુઃખ થયું, બધાને બધાને શરત રહેતી. હવે ત્યાં બીજાના કામમાં દખલ નહીં કરવાની વાતોવાળી પ્રાઇવસી આવી ગઈ છે. આ પ્રાઇવસી છે કે એકલ પેટી પ્રજાની મુરાદ? રાજકારણી ને ચૂંટણીએ મનને વેચી નાખ્યા છે. દિલને આળસ ને દિલને ઘેલછા ગમવા માંડી છે. વૃત્તિઓ તો ત્યારે હતી પણ આવો વિફરાટ નહોતો, એટલે તો ગામ વધારે ઠરેલ હતા. દુઃખનો તો ત્યાંય પાર નહોતો, પણ બથવાતીને સ્વસ્થ કરનારા સ્વજનથી સવાયા ગ્રામજનો હતા. આજે આજે તો ગણતરીના ઘડિયા અને સ્વાર્થના પલાખા બચ્યા છે. ગોખવાનું એ જ રહ્યું છે. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર નિબંધ ગામ. ક્યાંય જતા નહીં, જોડાયેલા રહો રેડિયો પાલનપુર સાથે.

સૂરજના તડકામાં સોના જેવું ને ચાંદની રાતમાં રૂપા સરખું હતું મારું આ ગામ. સોના રૂપાની બંગડીઓ જેવું રણક્યા કરતું ગામ, પણ મહિમા તાના પૂરે નંદવી નાખ્યું એને. ઉફરું ફળ્યું ને વચલું ફળ્યું, નવા ધરાને દોઢી, નીચું ફળ્યું ને લુહાર ફળી, છાપરાને વાસ, ઓતરાદી નદી અને દખણમાં ડુંગર, ઉગમણી આથમણી સીમ, પૂર થોડા પૂછવા રહે છે કે આવીએ? એ તો આવે ને નીચે ફળીને લેતા ગયા. લુહાર ફળીએ તૂટી, પછી તો ટેકરીઓમાં સરકારી પ્લોટ પડ્યા અને વસાહતો થઈ. ગામ વિખરાઈ ગયું. વધતું ઓછું પામ્યાની લાઈમાં ગામ લોકોના મન ઊંચા થઈ ગયા. જરા ઈર્ષ્યા હતી તે દ્વેષ બની. લોક મૂંગા બન્યા ને ઝેર બોલવા લાગ્યા. પંચાયતને મંડળી, ડેરી અને મંદિર, ફંડફાળા અને ચૂંટણીઓ, મારા ગામ લોક વરવા વર્તન કરવા લાગ્યા. મને થાય છે કે જો આને જ સુધરવું ને પ્રગતિ કહેવાતા હોય તો મને આજે મારા અસલ ચહેરાવાળા પ્રેમાળ ગામ સાથે પછાત રહેવામાં વાંધો નથી. પડાવવાળા નળિયા છાયા ઘર અને મોકળાશવાળા ફળિયા, એ ચોરોને પાદર, સીમ અને વહાલા ઝાડવા ચઢવા બોલાવતો ડુંગરને રમવા બોલાવતી ટેકરીઓ, નાવા નિમંત્રણ દેતી મહિમાતાને રોટલા માટે બરકતી બહેન, બસ મને બીજી કશી વશ જોઈતી નથી. હે આથમવા જતી 20મી સદી, મને આપી શકે તો મારું ગામ, હતું એવું અસલ ગામ પાછું આપતી જા, બીજું હું કાંઈ ન માંગું. ત્યારે તો દરેક ગામને પોતાનો આગવો ચહેરો હતો. ગામને એની ખાસિયત કે વ્યક્તિ વિશેષથી પણ ઘણો વખત ઓળખવામાં આવતું. વ્યક્તિત્વ હતું મારા તમારા ગામને, એનું રૂપ હતું જે હજી આપણા મનમાંથી હટતું નથી. ભીતરમાં વહેતું લોહી એ જ હવા પાણી માટીનું રૂપાંતર છે, જે હવા પાણી માટી ત્યાં બચ્યા નથી. અરે ક્યાંય બચ્યા નથી ને એટલે જ તો એને સણકતો ઉઠે છે રહી રહીને. એકદમ હળવા ફૂલ ને તદ્દન મુક્ત થઈ જવાતું ગામમાં જાણે હવે કશે જવાનું જ નથી ને કંઈ કરવાનું જ નથી, એવી લિજ્જત રોમ રોમમાં વ્યાપી જતી. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર નિબંધ ગામ.

અમારી પંચમહાલમાં તો મુવાડા ગામ નામને સૂચવતું પદનો પાર જ ન મળે. વ્યક્તિને સ્થળના સંદર્ભોથી નામ પડ્યા હોય. ગામમાં જેની વસ્તી વધુ હોય એ જ્ઞાતિનું મુવાડું ગણે, જેમ કે બોરિયાનો મુવાડો, જો નાનું ગામ હોય તો પગીની મુવાડી કહેવાય. વેપાર અર્થે વસેલી એક વણનું એક જ ઘર હોય તો એના નામે ગામ ઓળખાય છે, જેમ કે મહેતાના ચાકલિયા વાણિયાવાળાના ગોરાડાને ક્યારેક આગેવાનોના નામ ગામને લાગે, ચાવડીબાઈના મુવાડાને રામ પટેલના મુવાડા. વેરી નદીને કાંઠે એટલે વેરીના મુવાડા દૂર હોય તો ટોચના ગોરાડા એકાધિક નામો સરખા હોય તો ગામને નોખા કરવા વ્યક્તિ નામ કે સ્થળ સંકેત જોડાય. ડુંગરવાળી ઉકેડી, તખ્તાજીના પાલ્લા કે ક્યારેક નાના મોટાના માપથી બોલાય મોટા પાલ્લા, નાની દેનાવાડ, મોટી દેનાવાડ, તળાવવાળું વાડોદર, સાબરકાંઠામાં પ્રાસવાળા નામો, મેઢાસણ, રણાસણ, સરડોઈ, ટીનટોઈ, દરામળી, તેત્રામળી, પેઢામળી, ચિલોડા, ભીલોડા, લાલોડા, ખીલોડા, ત્રિલોડા, મહેસાણામાંય મળે સેદરાણા, પીપરાણા, મેંદરડા, એમ દેદરડાય મળે. રામપુર, રતનપુર, વીરપુર તો ગુજરાતમાં ને બહાર પણ મળે. સૌરાષ્ટ્રમાં તો વદરપદવાળા નામો ઘણા છે. વેળાવદર, ભાયાવદર, માણાવદર તો ચરોતરમાં વળી સદનો મહિમા છે. કરમસદ, વીરસદ, બોરસદ, વાસદ. વૃક્ષોને નામે ગામો ઓળખાય છે. પીપળી, વડલા, આંબળી, પાંચમહુડી, કેટલાક ગામોના નામ અંગ્રેજી લાગે ને કેટલાક નામ બોલતા તો મોં ભરાઈ જાય, તો કેટલાક નામ વાંચીને ગામ જોવા જવાનું મન થાય. જેમ કે સુરત પાસેના સરસને સચિન, નામ પ્રમાણે ગુણ વ્યક્તિમાં નથી પણ ગામમાં તો ક્યાંથી હોય. છતાંય કનીજ, કુંજરાવ, કંજરી જેવા ગામ ગમે છે. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર નિબંધ ગામ.

જોકે હવે તો નામ બચ્યા છે એટલું જ. સારા ગામડાએ છે, પણ પરિવર્તનથી કોઈ બચતું નથી. પરિવર્તન એ કંઈ દરેક વખતે પ્રગતિ ન પણ હોય. આજે તો ગામડાએ શહેરોના, તાલુકા જેવા ટાઉનોના સપાટ ને સરખા ચહેરા પહેરી લીધા છે. જૂની વસ્તુઓમાં તો ભૂગોળ બહુ બદલાઈ નહીં હોય તો ઇતિહાસ ખંડિત થયો જ હશે ને. એટલે જ તો ગામ તો હવે મનની મંજુષામાં સાચવવાની વસ જણસ બની ગયું છે. આજે આપણે નિબંધ સાંભળ્યો ગામ, જે મેં લીધો હતો ગુજરાત સાહિત્ય એકાદમી ગદ્યભાવન શ્રેણી પુસ્તક 7 ચૂંટેલા નિબંધો મણીલાલ હ પટેલ દ્વારા. જે નિબંધોની

પુસ્તક છે એમાંથી પ્રથમ નિબંધ હતું ગામ. હવે આ નિબંધ વાંચ્યા પછી તમને પણ તમારું ગામ યાદ આવ્યું હશે. જો તમે કામના અર્થે ગામ છોડીને શહેર ગયા હોય કે નજીકના કોઈ સિટીમાં હોય, તમને તમારું ગામ અવશ્ય યાદ આવે. અને જ્યારે બાળપણમાં જીવેલું કોઈ ગામ હોય ને વર્ષો પછી જ્યારે હમણાં તમે જાઓ 20 વર્ષે 30 વર્ષે, અને ગામની જે રોનક બાળપણમાં હતી એ હવે ના જોવા મળે, તો ઘણા બધા ચેન્જીસ આવી ગયા હોય, બદલાવ આવી ગયા હોય, ત્યારે તમને બાળપણનું એ ગામ યાદ આવે. અને એ યાદ કરતાં કરતાં તમને વ્યક્તિઓ યાદ આવે, કાકા દાદા બાજુવાળા માસી કે પડોશીઓ, કેટલા લોકો યાદ આવે, બાળપણના મિત્રો યાદ આવે, એ લોકો હમણાં ક્યાં હશે એ વાતો યાદ આવે. એટલે ગામનું નામ પડતાં જ તમને તમારું બાળપણ જો યાદ આવી જાય ને, માતાનું ઘર, પિતાનું ઘર, નાના નાનીનું, દાદા દાદીનું ઘર જો સાંભળી આવે, તો ખરેખર આજની વાત છે એ મારી સફળ કહેવાય. તમને આજનો એપિસોડ કેવો લાગ્યો મને જરૂરથી કહેશો, અને તમારા રિવ્યૂઝ અમને 9592966 પર અવશ્ય વોટ્સઅપ કરશો, અથવા અમને રેડિયો પર મેલ કરી શકો છો, radiopalampur@gmail.com પર. હું આરજે અંજલિ નેક્સ્ટ ટાઈમ બીજો નિબંધ લઈને આવીશ કે બીજી કોઈ વાર્તા લઈને આવીશ, પરંતુ તમે જોડાયેલા રહેજો રેડિયો પાલનપુર સાથે.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 91.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95129688 95129688. ફરી એક વાર નંબર હું તમને જણાવું છું, 95129688 95129688 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

0: मस्त रहो, व्यस्त रहो, स्वस्थ रहो अने सांभळता रहो रेडियो पालनपुर 90.4 FM।
1: નમસ્કાર, પાલનપુર બાલવાણીમાં તમારું સ્વાગત છે. શ્રી હસમુખ પટેલ, IPS, એડિશનલ DGP અને મેનેજિંગ ડાયરેક્ટર પોલીસ હાઉસિંગ કોર્પોરેશન લિમિટેડ ગુજરાત સાથે આજે આપણે પેરેન્ટિંગ સંવાદ સાધીશું. તો શરૂ કરીએ છીએ બાલવાણી, ઓન્લી ઓન રેડિયો પાલનપુર 90.4 FM.
2: આજકાલ બાળકો ખૂબ હાઈપર એક્ટિવ બની ગયા છે અને બહુ બધા માતા પિતાની ફરિયાદ હોય છે કે મારું બાળક ખૂબ જીદ કરે છે, એને જે જોઈતું હોય તે બધું આપવું જ પડે છે, નહીતર એ શાંતિથી કામ પણ કરવા દેતા નથી. તો આવા બાળકોના ઉછેરમાં શું ધ્યાન રાખવું જોઈએ?
3: પહેલી વસ્તુ તો, એક તો આ પ્રશ્નમાં બે મુદ્દાઓ છે, એક છે હાઈપર એક્ટિવ અને બીજું જીદી. આ બંને વસ્તુને આપણે જુદી જુદી રીતે લઈએ. અને બીજું, બાળકો કામ નથી કરવા દેતા. તો જો બાળકો તમારો સમય માંગતા હોય ને, તો એના જેવી તો કોઈ મોટી વાત નથી. અને આપણે દાખલા તરીકે જે માતા કે પિતા કામ નથી કરતા, અથવા તો માતા કામ નથી કરતી તો બધા દિવસ, અને પિતા કામ કરે છે તો રજાના દિવસ, એમાં જો બાળકો આપણને કામ ના કરવા દે, તો પછી એ આપણા માટે ખુશીની વાત છે. એ તક આપણે ઝડપી લેવી જોઈએ, બાળકોની સાથે રહેવું જોઈએ. અને હું તો, મને યાદ છે કે મારી દીકરીની સાથે, એટલે આપણને એમ હોય ને કે ભાઈ દીકરી તો લગ્ન કરીને જતી રહેવાની છે, તો મારી દીકરીનો સાથ ના છૂટે એના માટે થઈને ઘણા વર્ષો સુધી હું વિપશના કોર્સમાં નહોતો જતો. કારણ કે બાળકો પાસે આપણને સમય મળે એ તો બહુ, આજના સમયમાં આપણી પાસે નિરાંત નથી. આપણે રોજ દોડાદોડી કરીએ છીએ, અને હું તમને કહું છું તો હું પણ એ સમયની સમસ્યાઓનો સામનો કરતો હોઉં છું. તો આપણે બાળકો પાસેની સમયની કોઈ પણ તક ઝડપી લેવી જોઈએ. એટલે બાળકો કામ નથી કરવા દે.

કરતા એ તો બહુ આનંદની વાત છે અને બાળકો કામ ના કરવા દે એ કદાચ બહુ સારી વાત છે. મને યાદ છે કે હું જ્યારે સિવિલ સર્વિસની પરીક્ષા આપતો ને તો મારી સાથે એક અજીત કોરડે કરીને અમારા કરતાં એક વર્ષ પહેલાં એમણે પરીક્ષા આપેલી અને મને તો આમ હું છાત્રાલયમાં રહેલો એટલે મને ઘરોનો બહુ અનુભવ પણ નહીં, પણ એમના ઘરે જાઉં ને તો હું એમની સાથે વાત કરતો હોઉં ને તો એમનો ભત્રીજો એના ખોળામાં બધું જ કરતો હોય બરાબર. એ અજીતભાઈ તો લગ્ન પણ એ વખતે નહોતા કરેલા અને છતાંય એટલે મને બહુ આશ્ચર્ય થતું કે કેવી રીતે આ વાત કરી શકે છે. તો મને એમ થાય છે કે મા બાપે બાળક ઘરે હોય ત્યારે તો બાળકોની સાથે કામ રહેતા રહેતા બીજું કંઈ કામ કરવું હોય તો કરવાનું. એ રીતે એક તો બાળકો એક આવો અભિગમ આપણો હોવો જોઈએ. બીજી વાત હાઇપર એક્ટિવ, તો આપણે હાઇપર એક્ટિવ કોને કહીએ છીએ? બાળક સામાન્ય રીતે બહુ ઉર્જાવાન હોય છે, બાળક સતત કંઈકનું કંઈક કરતું જ હોય છે, બહુ આનંદની વાત છે કારણ કે એની શીખવાની પ્રક્રિયા છે. મને યાદ છે કે મારી દીકરી નાની હતી ને તો રાત્રે એ જાગી જાય તો રાત્રે ઉઠ્યા ભેગી જ એકદમ એક્ટિવ હોય, એ તો બહુ ખુશીની વાત છે કે બાળક. અને તમે જોશો કે મોટાભાગના બાળકોને રાત્રે સુવડાવવા પડે છે કારણ કે એટલા બધા એ લોકો એક્ટિવ હોય છે. એટલે બાળકો એક્ટિવ હોવા એ તો બહુ સારી વાત છે. અને બીજી વાત કે આપણે હાઇપર એક્ટિવનું બાળકને લેબલ લગાડી દઈએ છીએ, એટલે હવે જે એક સામાન્ય બાબત હતી એક પ્રશ્ન તરીકે નક્કી થઈ ગયો. અને જ્યારે બાળકને કોઈ પણ લેબલ, આ તોફાની છે કે આ બહુ ડાયોડમરો છે કે આ શરમાળ છે કે આને બુદ્ધિ નથી કે આ બધું જે કંઈ કહીએ છીએ એ લેબલ, પછી એ લેબલ મુજબ બાળક જીવે છે કારણ કે આપણે એ લેબલ આપી દીધું છે. એટલે હાઇપર એક્ટિવ તમને બાળક કદાચ કોઈક બાળક બહુ અપવાદરૂપ કિસ્સાઓ હોય, 2-5% બાળકો એવા હોય છે કે જેની ઓવર એક્ટિવિટીને નિયંત્રિત કરવાની જરૂર હોય, બાકીના બધા જ જે બાળકો આપણને હાઇપર એક્ટિવ લાગે છે સહજ છે. મેં 2-3 કિસ્સાઓ પણ જોયા છે કે જેમાં માતા પિતા પોતાનું બાળક વધારે પડતું એક્ટિવ હોય. મારી દીકરી તો બહુ શાંત છે એટલે હું એને જોઉં તો એ બાળકને જોઈને મને પણ એમ થાય કે આ આમ આપણને આમ થોડુંક આપણને પણ ધીરજ આપણી ખૂટી જાય એવું લાગે, પણ એ મા બાપને મેં બહુ ધીરજથી એને હેન્ડલ કરતા જોયા છે અને એના પરિણામે એ બાળકો મોટા થઈને ખૂબ આગળ વધ્યા છે એવું પણ મેં જોયું છે. એટલે એક તો આ હાઇપર એક્ટિવનું લેબલ નહીં આપવું. 2-5% જે બાળકો ઓવર એક્ટિવ છે એના માટે આપણે એ કરવું પડે કે આપણે પણ ઘરમાં શાંતિ કરવી પડે, ઘોંઘાટ છે, ટીવી છે, આ બધી વસ્તુઓ બંધ કરવી પડે, મોટેથી બોલવું છે, વધારે પડતું બોલવું છે, આ બધી વસ્તુઓ આપણી પણ એ રીતની હોય. એટલે એ બધી આપણે જ્યારે ઓછી કરીએ ત્યારે બાળક શાંત થાય છે, વહેલા સૂઈ જવું, આપણે પણ બાળકની સાથે સૂઈ જવું, શાંતિથી વાત કરવી, આ બધી વસ્તુઓ પણ એની એક્ટિવિટી જે ઓવર એક્ટિવ જે 5-7%, 10% બાળકોની વાત કરું છું એની છે. એટલે તમે એમ પણ નહીં માનતા કે તમારું બાળક જે 5-7-10% આવતું હોય ડૉક્ટર તમને કહે કે હાઇપર એક્ટિવ છે ત્યારે માનવાનું, બાકી તમે એ લેબલ નહીં આપો ને. અને કોઈ પણ લેબલ નહીં આપો ને, લેબલ આપ્યા પછી બાળક માટે એ લેબલ સિવાયનું કરવાનું શક્યતા બનતી નથી. એટલે જ્યારે હાઇપર એક્ટિવનું લેબલ આપી દીધું પછી એ બાળક માટે શાંત થવું શક્ય નથી. એટલે એના પર અથવા તો શરમાળનું લેબલ મેં જોયું છે. મારા ઘરમાં મહેમાન આવે, હું શરમાળ હતો, સંકોચશીલ આજે પણ છું, પણ આજે સંકોચશીલતા મારી નડતી નથી. પણ એ વખતે તો મારા ઘરમાં કોઈ આવે ને હું એમને બોલાવું નહીં, એટલે મારા પિતા ખાસ મને બહાર બોલાવે પછી એમ કે તું આમને બોલાવ, એટલે મારા માટે મારી સંકોચશીલતા છે, મારી શરમ છે એ વધારે મજબૂત થઈ ગઈ. હવે મારી દીકરી પણ જીનેટિકલી મારા જેવી જ, પણ અમે એને લેબલ આપવાનું બંધ રાખ્યું, એટલે આજે વધારે મારા કરતાં વધારે સારી રીતે, મારા આટલા જીવનના આટલા લાંબા અનુભવ પછી પણ એ મારા કરતાં વધારે સારી રીતે લોકો સાથે ભળી શકે છે. એટલે આ એક લેબલની વાત પણ મેં સાથે સાથે તમને કરી દીધી. હવે જીદની વાત, તો લગભગ બધા મા બાપને આ ફરિયાદ રહેતી હોય છે. અને મેં તમને કીધું ને કે મારી દીકરી જ્યારે 3 વર્ષ 3 વર્ષમાં પ્રવેશી અને એણે જીદ કરવાનું શરૂ કર્યું તો અમને પણ કંઈ આવડતું નહોતું, અને એક પછી ક્યારે જતી રહી એ ખબર પણ નહીં પડી. અમે એક વર્ષ એમાં સ્ટ્રગલ કરી, પાછા આવ્યા અને પછી અમે જે રીતે એની સાથે રહેવા માંડ્યા, એની સાથે સમય આપવા માંડ્યા, એમ બધું જતું રહ્યું. એટલે બાળકને જીદ કરે છે એનું એક કારણ, સૌથી પહેલું કારણ તો અસંતોષ છે, કારણ કે કાં તો આપણે સમય નથી આપતા, અથવા આપણે એની સાથે ઊંચેથી બોલીએ છીએ, અથવા એને રોકટોક કરીને કશું કરવા દેતા નથી. એટલે જે જીદ છે ને એ બાળક ઉપર રિસ્ટ્રિક્શન કે દબાણ કે દમન છે ને એનું એક રિએક્શન છે. એટલે એક આ વસ્તુ સમજવાની. બીજું એક આપણા ઘરની અંદર માહોલ કે બાળક કંઈ પણ માગે તો આપણે ના પાડવાની બરાબર, તો અને જીદ કરે તો પછી આપી દેવાનું, આ જીદ માટેનું સૌથી મોટું કારણ છે. એટલે જો જીદ અટકાવવી હોય તો એક તો બાળક જે સહજ રીતે જે વસ્તુ આપી શકાય એવું હોય, બાળકને નુકસાન કરે એમ ના હોય, એ બધી વસ્તુઓ આપવાની, 80-90% વસ્તુઓ એવી હોય કે જે આપી શકાય એવી હોય છે, અને બહુ બધા રિસ્ટ્રિક્શન મૂકવાની જરૂર નથી બાળક ઉપર. એટલે એ જ્યારે કરશું આપણે, એને જે સહજ આપી શકાય એવું છે એ વસ્તુ આપણે એને આપશું, એટલે એને જીદ કરવાની જરૂર નહીં પડે. અને એ જીદ કરે ને પછી આપણે આપીએ એના કારણે જે જીદ મજબૂત થઈ રહી છે એ અટકી જશે.

હવે જે નથી 10% આપવાની એ 10% એ જીદ કરે તો પણ નથી આપવાની, કારણ કે જીદ કરે ત્યારે એને કંઈ મળે છે, ત્યારે જીદનું વર્તન છે રેઇનફોર્સ થાય છે, એ મજબૂત બને છે, એટલે જીદ કરે તો પણ નથી આપવાનું. હવે એવા જ ચાર એવી રીતો છે કે જેના કારણે આપણે બાળકનું વર્તન બદલી શકીએ, એટલે વર્તન પરિવર્તનની રીતો. એમાંની એક રીત છે પોઝિટિવ રેઇનફોર્સમેન્ટ, કે બાળક કંઈ પણ સારું કરે તેની નોંધ લેવાની, શાબાશી આપવાની, એને બચી કરવાની, આ બધી વસ્તુઓ કરીએ એટલે બાળક એ વર્તન રિપીટ કરશે, કારણ કે એને પણ કોઈ પણ માણસને કોઈ પ્રશંસા કરે, કદર કરે, એની નોંધ લેવા એ બધાને ગમતું હોય છે, આપણને બધાને ગમે છે, એમ જ બાળકને ગમતું હોય છે. એટલે આ જે એપ્રિશિએશન છે એના માધ્યમથી, કદર કરવાના માધ્યમથી, એની પ્રશંસા કરવાના માધ્યમથી, એની નોંધ લેવાના માધ્યમથી બાળકનું ઘણું બધું વર્તન આપણે બદલી શકીએ છીએ. બીજું છે નેગેટિવ એન્ફોર્સમેન્ટ. એનો સરસ દાખલો આ ચારેય વસ્તુ છે ને, હું આપણા બીએન દસ્તુર કરીને કોલમિસ્ટ છે, એમના મેનેજમેન્ટના પુસ્તકમાંથી એમણે કાઢેલી વસ્તુ, એમની પાસેથી આ વસ્તુ શીખ્યો છું. તો બીજી નેગેટિવ એન્ફોર્સમેન્ટ છે, એટલે એમણે એવું કીધું કે વર્ગમાં શિક્ષક પ્રશ્ન પૂછે, એમણે આપેલો દાખલો જ હું તમને કહું છું, કે વર્ગમાં શિક્ષક પ્રશ્ન પૂછે અને જે વિદ્યાર્થી આમ ચોપડીની અંદર મોઢું રાખીને બેઠો હોય એને શિક્ષક ના પૂછે, અથવા વાંચવાનો ડોળ કરી રહ્યો છે એને શિક્ષક ઊભો ના કરે જવાબ આપવા માટે, તો એ નેગેટિવ રેન્ફોર્સમેન્ટ થયું. કે જે માણસ નેગેટિવ વર્તન, આપણે અસ્વીકૃત વર્તન છે એ વર્તનને આપણે છૂટ આપીએ છીએ, બરાબર, એવું કરવાથી એને અમુક વસ્તુમાંથી મુક્તિ મળી જાય છે, ત્યારે એ નેગેટિવ રેન્ફોર્સમેન્ટ થાય છે, બરાબર છે. ત્રીજું છે પનિશમેન્ટ, જે આપણે બધા મા બાપ એનો અનુભવ જાણે છે અને એનું પરિણામ કંઈ નથી આવતું એની બધાને ખબર છે, એટલે જ આપણી જે પનિશમેન્ટ છે ને એનું પ્રમાણ વધતું જાય, એક થપ્પડથી બે થપ્પડ ત્રણ, અને પછી મા બાપ પછી એવી ફરિયાદ લઈને આવે કે બાળક રીઢું થઈ જાય છે, એટલે કારણ કે પનિશમેન્ટ રિઝલ્ટ આપવાની જ નથી, એટલે એ વાત તો એ દાખલો તો ભૂલી જ જવાનો છે. આપણે આ બહુ લાંબો સમય નથી ને, એની ઘણી બધી વાતો થઈ શકી હોત, પણ પનિશમેન્ટમાંથી રિઝલ્ટ નહીં આવે. ચોથું છે નિર્મૂલન, નાના બાળકના કિસ્સાની અંદર, કે એમાં નિર્મૂલનમાં એવું છે કે બાળક ગમે તેટલું જીદ કરે પણ એ વસ્તુ ખોટી છે તો આપણે એની છૂટ નથી જ આપવાની, એ ધમ પછાડા કરે, વસ્તુ ફેંકી દે, પગ પછાડે, આળોટે, કંઈ પણ કરે. એટલે મારી દીકરી 3 વર્ષની હતી ત્યારે એવું એકવાર થયું, એટલે એવું અવારનવાર આવું બહુ રડી લેતી, એટલે બહુ રડે એટલે આપણે થાકીને એને વસ્તુ આપ, અથવા વસ્તુ તો ખાસ વસ્તુ કરતાં પણ એનું કયું આપણે કરીએ એમ. તો એકવાર અમે એને 45 મિનિટ સુધી રડવા દીધેલી, અને આ નિર્મૂલન છે. પેલું દસ્તુર સાહેબ પાસેથી 4 શીખેલો એ મારા જીવનમાં મેં એને અમલમાં મૂકી, નિર્મૂલન, એક્સટિંક્શન, એ વર્તન કાયમી ધોરણે બંધ કરી દેવાનું. એટલે 45 મિનિટ સુધી રડી, આપણું બાળક 45 મિનિટ રડતું એટલે આપણો જીવ કપાઈ જાય, અમારો પણ કપાઈ જ જતો હતો, પણ છતાંય અમે હિંમત રાખી અને એને 45 મિનિટ રડવા દીધી, એટલે એનું વર્તન બદલાઈ ગયું. એટલે આ જીદનું વર્તન, બીજું બાળક સામે આપણે જીદ નહીં કરવાની, એમ કે આમ કરવું છે એટલે આપણે ના પાડીએ, એટલે બંનેની જીદ છે. એટલે આપણે જો જીદ કરીએ તો સામે બાળક પણ જીદ કરે, એટલે ઘરમાં પણ જીદનો માહોલ ના હોય એ જોવાનું. બીજું, ઘણી બધી વસ્તુઓ પ્રસ્તાવના માધ્યમથી કરી શકાય, આમ જ કરવું જરૂરી નથી, નિશાળથી આવ્યા એટલે અત્યારે ને અત્યારે ગૃહ કાર્ય કરવું એવું જરૂરી નથી. આપણે ક્યારે કરશું ગૃહ કાર્ય, પહેલાં કરવું છે કે પછી કરશું? એટલે એ જ બાળક, આપણી ઈચ્છા એવી પહેલાં બાળક ગૃહ કાર્ય કરી લે તો નિરાતે પછી રમી શકે, પણ જો આપણે એમ કહીશું કે હાલને હાલ કરી દે તો એ બાળકને એમાં આઝાદીનો અનુભવ નહીં થાય, એટલે એ પહેલાં રમવા જવાનું પસંદ કરશે. નાનું બાળક હોય એટલે એની ગંભીરતા પણ ના હોય, એને મતલબ ગૃહકાર્યની જવાબદારીનું પણ ભાન ના હોય, બીજા દિવસે સવારે જ્યારે શિક્ષક ખીજાય અથવા તો માગે ત્યારે ખબર પડે. એટલે પણ જો તમે એમ કહેશો કે આપણે પહેલાં રમવું છે કે પહેલાં ગૃહકાર્ય કરવું છે, તો એ બાળક ધીરે ધીરે જાતે ગૃહકાર્ય કરતા થશે. અથવા આપણે એમ કહીએ કે પહેલાં ગૃહકાર્ય કરીને પછી નિરાતે તારે છેક સુધી રમવાનું રાખીએ તો કેવું, બરાબર? આપણે એને એમ કહીએ છીએ કે તું અત્યારે પહેલાં ગૃહકાર્ય કરી દે એટલે પછી તને રમવાની છૂટ મળે, આવું આપણે કારણ આપીએ છીએ. એના કરતાં આપણી ભાષા ખાલી બદલીએ કે અત્યારે આપણે ગૃહકાર્ય કરી લઈએ અને પછી રમવા જઈએ તો કેવું, તો એમાં એને આઝાદીનો અનુભવ થશે અને એના કારણે એની નિર્ણય શક્તિ પણ વધશે. એટલે આ રીતે જો આપણે પ્રસ્તાવનો માહોલ રાખશું તો પણ બાળક જીદ નહીં કરે. અને બાળક સાથે બધી વાત પણ કરવાની, ધારો કે આપણે જીદ કરતું બાળકને કર્યું છે કે જે ખોટી એ ના માગે ત્યાં સુધી, એ જીદ ના કરે ત્યાં સુધી આપણે વસ્તુ ના આપીએ, અને જીદ કરે પછી આપણે આપીએ, તો આપણે બાળકને કહી પણ શકીએ કે અમે અત્યાર સુધી આવું કર્યું છે ને એના કારણે તને જીદ કરવાની ટેવ પડી ગઈ છે, હવે આપણે આવું નહીં કરીએ, બરાબર છે? હવે આપણે આવું નહીં કરીએ, તારી જે કામ તને જે સહેલાઈથી આપી શકાય એવી વસ્તુ છે અમે આપી જ દઈશું, અને જે નહીં આપી શકાતી હોય એ તું જીદ કરીશ તો પણ નહીં આપી, કારણ કે એનાથી તને નુકસાન થાય છે અને આપણે બાબત કહી પણ શકીએ કે આવું કરવાથી તને આવું નુકસાન થાય છે. આના કારણે જે સંવાદ રચાશે ને એના કારણે તમારા બાળકો સાથેના સંબંધો આખા બદલાઈ જશે, અને જ્યારે બાળકે ટીનેજ

0: માં જશે. કારણ કે મુખ્ય સમસ્યા મા બાપને શું થાય છે, મા બાપની મોટામાં મોટી તકલીફ એ છે કે બાળક જ્યારે નાનું હોય તો થપ્પડ મારીએ ત્યારે પણ આપણી સાડીનો છેડો પકડતું હોય, ત્યારે આપણે બાળુછેરની જરા પણ ધ્યાન ના રાખીએ. આપણા પોતાના જીવનમાં પણ એટલી અસ્તવ્યસ્તતા હોય, સમયનો બગાડ હોય, જે બધું ના કરવાનું હોય એ બધું આપણે કરતા હોઈએ, અને પછી જ્યારે બાળક તરુણાવસ્થામાં પ્રવેશે 12-13-14 વર્ષનું થાય ત્યારે આપણે એકદમ જાગીએ અને ત્યારે બહુ બધી સમસ્યા થતી હોય છે. એટલે જો આ સંવાદની ટેવ આપણે અત્યારે બાળપણથી પાડીશું તો એની જબરજસ્ત આપણને લાભ આગળ જતાં જ્યારે ખરેખર જરૂર પડશે ત્યારે થશે. સંવાદની વાત આવી છે તો એક સાંભળેલો અનુભવ તમને કહું. દસ્તુર સાહેબની જ વાત કરું. દસ્તુર સાહેબ કદાચ અત્યારે ઉંમર એમની 75 કે 80 વર્ષ હશે. તેમણે એવું કીધું, મારી દીકરી 6 મહિનાની હતી ને ત્યારે મેં દીકરીને સાથે કંઈક જૂઠું બોલ્યો. 6 મહિનાની દીકરી એટલે એને કંઈ સમજ ના પડે. તો કે મારી માએ મને એમ કીધું કે દસ્તુર તું આની સામે જૂઠું કેમ બોલે છે, તો કે એને ક્યાં ખબર પડે છે. બરાબર છે. તો એમ કે એને તો ખબર પડે કે ના પડે, મારો અનુભવ તો છે કે બાળકને ખબર પણ પડતી હોય છે. હું તમને કહીશ કે આગળ જતાં તક મળશે તો. પણ એને એમની માતાએ જે કીધું એવું કીધું કે એને તો ખબર પડે કે ના પડે, પણ તને જૂઠું બોલવાની ટેવ પડી જશે. એટલે આપણે જે બાળક સાથેનો જે સંવાદ સાધવાનો છે અથવા જે એટલે જે જે કરવાનું છે, બધી જ વસ્તુઓ આપણે બચપણથી કરવાની ચાલુ કરશું ને તો આપણે પણ મા બાપ તરીકે ઘડાઈશું. અને ન કરવાની વસ્તુઓ ચાલુ રાખશું ને તો એની આદતો આપણને છોડવી પણ બહુ મુશ્કેલ પડશે. અને એકચ્યુઅલી મા બાપનો જે જન્મ છે એ બાળકના જન્મની સાથે જ થતો હોય છે. એટલે જેમ બાળક પેલું બેસતા શીખે છે, ઊભું થતાં શીખે છે, ચાલતા શીખે છે, બોલતા શીખે છે અને પછી એકડો લખતા શીખે છે, એમ આપણે પણ પહેલા દિવસથી આ બધી જ વસ્તુઓ 1 બાય 1 શીખવાની હોય છે. અને એ શિક્ષણનું ઉત્તમ માધ્યમ બાળક પોતે છે. દાખલા તરીકે મેં તમને કીધું કે હું મને યાદ છે કે હું ખાલી આ જે મને પેલું ખબર પડી કે બાળુછેર આટલો મહત્વનો છે, મેં પેલો સ્ટીફન કોવીનો દાખલો કીધો કે આપણી મા બાપ તરીકેની ભૂમિકા પરમેનન્ટ છે અને ઓફિસની ભૂમિકા આપણી હંગામી છે. તો એ ખબર પડી પછી હું સુરતની નર્મદ લાઇબ્રેરીમાં ગણીને 1-2 કલાક મેં કંઈક વાંચ્યું હશે. પછી મેં બધું જે શીખ્યું એ બધું એના ઉછેરમાં જ શીખ્યો. અને પછી એ લગભગ 10-1 વર્ષની ઉંમર એની થઈ, એ 4th વર્ષમાં પ્રવેશી તારે મેં શીખવાનું શરૂ કર્યું. અને 10 વર્ષની ઉંમરની થઈ ત્યાં સુધી મેં પુસ્તકો પણ લખી દીધા. 2-3 પુસ્તકો પણ મારા પ્રકાશિત થઈ ગયા. અને એ વખતે મને જ્યોતિબેન થાનકીનું પેલું દેવ શિશુના ઘડવૈયા પુસ્તક મળ્યું અને એ પુસ્તક મેં વાંચ્યું તો મને એમ થયું કે એ પુસ્તકમાં જે લખ્યું છે અથવા મેં જે બધું જાણે કે મેં એમના પુસ્તકમાંથી ઉઠાંતરી કરી હોય એવું કોપી એમાંથી મને લાગી. તો મેં તો એમનું પુસ્તક વાંચ્યું પણ નહોતું, મેં બીજા કોઈ પણ પુસ્તકો નહોતા વાંચ્યા. પણ હું જે બાળ ઉછેર કરતાં કરતાં જે શીખ્યો હતો એ બાળ ઉછેરના સિદ્ધાંતો જ હતા. એટલે હું કંઈ બોલું છું કે મારા પ્રશ્નો તમે સાંભળો છો એના કરતાં તમે જેમ કરતા જશો ને અને એ તમે જે શીખશો ને એ એકદમ મૂલ્યવાન રહેશે. એમાં તમે પણ ઘડાશો, તમારું બાળક પણ ઘડાશે અને એ સંબંધ આપણા મા બાપ તરીકેના આપણા છેલ્લા શ્વાસ સુધી ટકશે. એટલું જ નહીં, આપણે એ જે આપણા બાળકોને એ આ જે આપશું એ બીજી પેઢીમાં પણ જશે અને સદીઓ સુધી ટકશે એમ મારું કહેવું.
1: હલો નમસ્કાર, તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 FM. સાંભળતા રહો, વ્યસ્ત રહો, મસ્ત રહો. રેડિયો પાલનપુર 90.4 FM. આજે આપણી સમક્ષ એક બેન કવિતા લઈને આવ્યા છે જેમનું નામ છે રાઠોડ બિનલ, જે MSM 3 માં અભ્યાસ કરે છે. તો આપણે સાંભળીએ એમની કવિતા.
2: નમસ્કાર, હું છું રાઠોડ બિનલ, GD મોદી કોલેજ ઓફ આર્ટ્સમાં MA માં અભ્યાસ કરી રહી છું. તો આજે હું કવિતા બોલીશ, મારી જ રચેલી. પારેવા પારેવા તને જોતા મળ્યો મુજને હાશકારો, આ ઘટાદાર ઝાડ પર બેસતા તુજને મળ્યો આશરો. હે માનવી, તુજને શું મળ્યું આ ઝાડને કાપીને? પંખીઓના મધુરા ગીતો સાંભળતા તુજને મળ્યો હાશકારો, આ પારેવા તણા સંગને જોતા મળ્યો મુજને હાશકારો. કાપીને ઝાડની કુંપળ બાંધી લીધા મહેલ માનવીએ, પંખીના માળા છીનવીને શું મેળવ્યું માનવીએ? પારેવા તને જોતા મળ્યો મુજને હાશકારો.
3: મસ્ત રહો, વ્યસ્ત રહો, સ્વસ્થ રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.
1: તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 FM. સાંભળતા રહો, વ્યસ્ત રહો, મસ્ત રહો રેડિયો પાલનપુર 90.4 FM. આપણી સમક્ષ એક બેન કવિતા લઈને આવ્યા છે, તેમનું નામ છે રાઠોડ ક્રીઝી.
4: હું તમારી આગળ એક સુંદર લગ્ન

લગ્નગીત રજૂ કરવા જઈ. ગુજરાતી પરંપરા મુજબ લગ્નગીત માત્ર ગીત નથી, પરંતુ સદીઓથી ચાલતી આવેલી લોક સંસ્કૃતિ, લાગણી અને પરિવારની પરંપરાનો એક અમૂલ્ય ભાગ છે. એવી જ રીતે તુલસી વિવાહ સમયે શ્રી કૃષ્ણ અને રૂક્ષ્મણીના લગ્ન પ્રસંગે ગવાતું એક સુંદર ગીત છે માધવ.

0: कृष्णमणि वरे वांछित श्री भगवान।
1: मस्त रहो, व्यस्त रहो, स्वस्थ रहो अने सांभळता रहो रेडियो पालनपुर 90.4 FM।
2: નમસ્કાર, તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 FM। હું જુડાલ મિત્તલ, MSM 3 ની વિદ્યાર્થીની, હું મારી જ રચેલી એક કાવ્ય અહીં રજૂ કરું છું, અનોખી સવાર। થયો સૂર્યોદયને ગગન અધરાએ પથરાયો ઉજાસ આછો, ઉડ્યા પંખી ઉડ્યા આકાશે અંધકાર ભાગ્યો પાછો, હરખાયા ગગન ચુંબી ઘટા વૃક્ષ, વાગ્યા મંદિરની આરતીના ઘંટ, રાત ગઈ વીતી આવી અનોખી સવાર, આંખોમાં સપના ને ચહેરા પર લાવી ખુશીઓ આ સવાર, આહલાદક સૌંદર્ય સાથે ઉગી આ સવાર, છે શુભેચ્છા હૃદયપૂર્વક હું તમને કહું શુભ સવાર। સૂર્યની કળા। સૂર્ય તારી કેવી આ કળાઓ, પ્રહરે પ્રહલે બદલે રંગ, ઋતુએ ઋતુએ અનેક રૂપ તારા, ક્યારેક ગમ્મત કરતો વાદળ સાથે તો ક્યારેક તપતો મધ્યાહને, એ સંધ્યાકાળ પથરાય શીત લાલીમાં, હે રવિ તારી શીશી ગણાવું વિશેષતા, ઉદિત થતા જાગી સૃષ્ટિ ક્રમને, અસ્ત થતા લાગે મોત્સમા અંધારા, આવી છે તારી સૂર્ય કળાઓ।
3: CIET NCERT presents the audio book Khel Yog, textbook of physical education and well-being for class 5.
4: Unit 1, page number 9. On the top right of this page, there is a QR code. This QR code can be scanned to get additional information or resources related to unit number 1, basic motor movements. Welcome to the exciting world of movements once again. Let us take our journey forward in continuation to the basic motor movements that we learned in grades 3 and 4. We use our large muscles for movements such as jumping,

0: તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર. હું પ્રિયરાજ સૌ બાળ મિત્રોનું સ્વાગત કરું છું બાળ સભામાં.
1: જંગલમાં એક સિંહ રહેતો હતો. તે રોજ શિકાર પર નીકળતો અને તેને ભૂખ હોય કે ન હોય પણ તે મન ફાવે તેટલા પ્રાણીનો શિકાર કરતો. આથી રોજ ઘણા પ્રાણીઓ વિના કારણે મરતા હતા.
2: ખબરાયેલા

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95-12-99-66-88. ફરી એકવાર નંબર હું તમને જણાવું છું, 95-12-99-66-88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

90.4 FM रेडियो पालनपुर कम्युनिटी रेडियो स्टेशन। मित्रों, जिंदगी में हमेशा आपणे सांभळता आवीए छीए कि कोई पण कार्य एकला हाथे सफल पार थतुं नथी, એટલે કે કોઈનો સાથ અથવા ટેકો હોય જ છે, પરંતુ હંમેશા એવી વ્યાખ્યા કરી શકાય કે આજુબાજુ ઘણા બધા લોકો હોવા છતાં પણ એવા કયા વ્યક્તિને આપણે પસંદ કરવો જોઈએ કે એ આપણી પાસે હંમેશા આપણો આધારસ્તંભ બની રહે અને આપણે આમ છાતી ઠોકીને જ્યારે સફળતા પ્રાપ્ત કરીએ ને ત્યારે કહી શકીએ કે એ જ મારી પાસે મારી પડખે ઊભો રહે છે અથવા ઊભી રહી છે, એ વ્યક્તિ આ છે। આ વાતને કહેવા માટે આપણે પણ ચૂઝી તો બનવું જ પડશે ને, પસંદગી તો જોઈએ જ। અને આ સવાલ જ્યારે એક મિત્રએ મને પૂછ્યો ને, એટલે મારી પાસે માત્ર એક નાનકડું વાક્ય હતું કે હંમેશા જો કોઈ વ્યક્તિ તમને એવું કહે કે હું તો શૂન્ય છું, હું શૂન્ય છું, પરંતુ હું તારી પાછળ જ રહીશ, એટલે મારા તારી પાછળ ગોઠવાવાના લીધે તારું મૂલ્યાંકન હંમેશા વધતું જશે। ખબર છે ને દોસ્તો કે શૂન્ય કોઈ પણ આંકડાની પાછળ લાગે ને, એટલે પછી એની કિંમત હંમેશા વધતી જ જાય છે। બસ, તો આવા જ મિત્રો અને આવા જ સહારાઓ તમે શોધો ને તમને મળતા રહે, એવી શુભેચ્છા સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર।

0: હવે આજકાલ આપણે ઘણા બધા વિડીયોસ જોયે છે, રીલ્સ જોયે છે, પરંતુ ઘણા બધા એવા પણ લોકો છે જે ઘણું સારું કામ કરી રહ્યા છે, જેમ કે ઘણી બધી સંસ્થાઓ, પરંતુ એમના કામને આપણે લોકો સુધી પહોંચાડવું હોય તો કેવી રીતે પહોંચાડવું?
1: એના માટે એક જ વિકલ્પ છે, પાલનપુર શહેરનો એકમાત્ર વાત રેડિયો.

0: સાધન દેના ચાહતા
1: ભારતના પ્રધાનમંત્રીએ દેશમાં જે સૌર ક્રાંતિનો પ્રારંભ કર્યો છે તેની અસર હવે ચારે કોર દેખાવા લાગી છે. ભારતમાં એક પછી એક 30 લાખથી વધુ પરિવારોની અગાશી પર સોલર પેનલ લાગી ચૂકી છે. તમે પણ આ ઉર્જા ક્રાંતિનો ભાગ બનો. પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો પીએમ સૂર્યઘર.gov.in પર.

અરે બેટા, ગઈકાલે હું મારા ભત્રીજાના ઘરે ગયો હતો. મારી તો આંખો જ ફાટી ગઈ. આખો દી એસી ચાલતું હોય, રોજ વોશિંગ મશીન વપરાય, ને ઘરમાં બે બે ફ્રીજ, તો એનું લાઇટ બિલ ખબર છે કેટલું આવે છે? ઝીરો. મેં પૂછ્યું તો ભત્રીજો કહે કે કાકા, આ તો બધી ઉપરવાળાની મહેરબાની છે, એટલે કે છત પર લાગેલી સોલર પેનલ્સની. મેં વિચાર્યું હવે તો આપણે આ નંખાબુ જ પડશે. પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો પીએમ સૂર્યઘર.gov.in પર.

આજે ભારતના ગામે ગામમાં ઘરની છતોનો નજારો બદલાઈ ગયો છે. જ્યાં પહેલા અગાશીઓ પર માત્ર પાપડ અને કપડાં જ સુકાતા, ત્યાં હવે લાઇટ બિલ ઝીરો થઈ રહ્યા છે. ગામે ગામ લોકો હવે સોલર પેનલ નંખાવી રહ્યા છે. તમે પણ લગાવી લેજો, કેમ કે ભારત સરકાર આપી રહી છે પૂરા 78,000 સુધીની સબસિડી. 30 લાખ થી વધુ પરિવારો તો અત્યાર સુધીમાં આનો લાભ લઈ ચુક્યા છે. પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો PM સૂર્યઘર.gov.in પર.

0: અરે સાંભળો છો, ઘર ખર્ચના પૈસા આપો હવે.
1: આ કરિયાણાના 15,000 અને આ શાકભાજીના 2,000
0: અને લાઇટ બિલના
1: હવે 0 રૂપિયા તને કઈ રીતે આપું?
0: અરે હા, હું તો સાવ ભૂલી જ ગઈ. હવે તો સોલર પેનલ નખાવી દીધી છે ને, તો પછી જે 4,000 બચ્યા છે એની શોપિંગ થઈ જાય.
2: હા હા, પાકો પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના. જોડાવા માટે રજીસ્ટર કરો pmsuryaghar.gov.in પર.

0: તમારી પાસે છે સુંદર મજાની કવિતાઓ, ગઝલ કે શેર, શાયરી,
1: અથવા તો તમે કંઈક લખતા હોય, સાહિત્ય, સાહિત્યમાં વાર્તાઓ, તો એ રજૂ કરવા માટે તમને પ્લેટફોર્મ જોઈએ છે તો એ પ્લેટફોર્મ અમે આપીશું.
0: રેડિયો પાલનપુર પર જો તમારામાં સિંગિંગ ટેલેન્ટ છે કે પછી કોઈ પણ વાદ્યને તમે વગાડી જાણો છો તો આપ સૌ માટે પણ પ્લેટફોર્મ છે
1: રેડિયો પાલનપુર. તમે સારું લખો છો તો અમને મોકલાવી શકો છો, અથવા તો રૂબરૂ અહીંયા આવીને રેકોર્ડ પણ કરી શકો છો. પરંતુ હા, એની જાણકારી અમને

0: આપી મળશે અમારા રેડિયો પાલનપુરના વોટ્સએપ નંબર પર 9592968 88 પર.
1: આપનો અવાજ આપણા સૌ સુધી પહોંચાડવાનું કામ કરશે રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
0: રેડિયો પાલનપુર.

યાર સાચું કહું ને, હજી તો ઉનાળાની શરૂઆત થઈ છે ને ત્યાં 7-7 હજાર ના લાઇટ બિલ આવવા માંડ્યા છે. વાઇફ તો ક્યારની કહેતી હતી કે સોલર પેનલ નંખાવી દો, સરકાર સબસિડી પણ આપે છે. મેં જેમને પણ પૂછ્યું ને, બધાના લાઇટ બિલ હવે તો ઝીરો આવે છે, એટલે આ વખતે તો સોલર પેનલ નંખાવી જ દેવી છે. જયારે વીજળી મફત મળતી હોય તો શું કામ જતી કરવી? તમે પણ મોડું ના કરો, નંખાવી જ દો. પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો PM સૂર્યઘર.gov.in પર.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95-12-99-66-88. ફરી એકવાર નંબર હું તમને જણાવું છું, 95-12-99-66-88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

90.4 FM रेडियो पालनपुर कम्युनिटी रेडियो स्टेशन। मित्रों जिंदगी में हमेशा आपणे सांभळता आवीए छे के कोई पण कार्य एकला हाथे सफल पार थतुं नथी, એટલે કે કોઈનો સાથ અથવા ટેકો હોય જ છે। પરંતુ હંમેશા એવી વ્યાખ્યા કરી શકાય કે આજુબાજુ ઘણા બધા લોકો હોવા છતાં પણ એવા કયા વ્યક્તિને આપણે પસંદ કરવો જોઈએ કે એ આપણી પાસે હંમેશા આપણો આધારસ્તંભ બની રહે, અને આપણે આમ છાતી ઠોકીને જ્યારે સફળતા પ્રાપ્ત કરીએ ને ત્યારે કહી શકીએ કે એ જ મારી પાસે મારી પડખે ઊભો રહે છે અથવા ઊભી રહી છે, એ વ્યક્તિ આ છે। આ વાતને કહેવા માટે આપણે પણ ચૂઝી તો બનવું જ પડશે ને, પસંદગી તો જોઈએ જ। અને આ સવાલ જ્યારે એક મિત્રએ મને પૂછ્યો ને, એટલે મારી પાસે માત્ર એક નાનકડું વાક્ય હતું કે હંમેશા જો કોઈ વ્યક્તિ તમને એવું કહે કે હું તો શૂન્ય છું, હું શૂન્ય છું, પરંતુ હું તારી પાછળ જ રહીશ, એટલે મારા તારી પાછળ ગોઠવાવાના લીધે તારું મૂલ્યાંકન હંમેશા વધતું જશે। ખબર છે ને દોસ્તો કે શૂન્ય કોઈ પણ આંકડાની પાછળ લાગે ને, એટલે પછી એની કિંમત હંમેશા વધતી જ જાય છે। બસ તો આવા જ મિત્રો અને આવા જ સહારાઓ તમે શોધો ને તમને મળતા રહે, એવી શુભેચ્છા સર। સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર।

યાર સાચું કહું ને, હજી તો ઉનાળાની શરૂઆત થઈ છે ને ત્યાં 7-7 હજાર ના લાઇટ બિલ આવવા માંડ્યા છે. વાઈફ તો ક્યારની કહેતી હતી કે સોલર પેનલ નંખાવી દો, સરકાર સબસિડી પણ આપે છે. મેં જેમને પણ પૂછ્યું ને, બધાના લાઇટ બિલ હવે તો ઝીરો આવે છે, એટલે આ વખતે તો સોલર પેનલ નંખાવી જ દેવી છે. જ્યારે વીજળી મફત મળતી હોય તો શું કામ જતી કરવી? તમે પણ મોડું ના કરો, નંખાવી જ દો. પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના, જોડાવવા માટે રજીસ્ટર કરો PM સૂર્યઘર.

90.4 FM रेडियो पालनपुर कम्युनिटी रेडियो स्टेशन। मित्रों, जिंदगी में हमेशा आपणे सांभळता आवीए छीए कि कोई पण कार्य एकला हाथे सफल पार थतुं नथी, એટલે કે કોઈનો સાથ અથવા ટેકો હોય જ છે, પરંતુ હંમેશા એવી વ્યાખ્યા કરી શકાય કે આજુબાજુ ઘણા બધા લોકો હોવા છતાં પણ એવા કયા વ્યક્તિને આપણે પસંદ કરવો જોઈએ કે એ આપણી પાસે હંમેશા આપણો આધારસ્તંભ બની રહે, અને આપણે આમ છાતી ઠોકીને જ્યારે સફળતા પ્રાપ્ત કરીએ ને ત્યારે કહી શકીએ કે એ જ મારી પાસે મારી પડખે ઊભો રહે છે અથવા ઊભી રહી છે, એ વ્યક્તિ આ છે। આ વાતને કહેવા માટે આપણે પણ ચૂઝી તો બનવું જ પડશે ને, પસંદગી તો જોઈએ જ। અને આ સવાલ જ્યારે એક મિત્રએ મને પૂછ્યો ને, એટલે મારી પાસે માત્ર એક નાનકડું વાક્ય હતું કે હંમેશા જો કોઈ વ્યક્તિ તમને એવું કહે કે હું તો શૂન્ય છું, હું શૂન્ય છું, પરંતુ હું તારી પાછળ જ રહીશ, એટલે મારા તારી પાછળ ગોઠવાવાના લીધે તારું મૂલ્યાંકન હંમેશા વધતું જશે। ખબર છે ને દોસ્તો કે શૂન્ય કોઈ પણ આંકડાની પાછળ લાગે ને, એટલે પછી એની કિંમત હંમેશા વધતી જ જાય છે। બસ, તો આવા જ મિત્રો અને આવા જ સહારાઓ તમે શોધો ને, તમને મળતા રહે એવી શુભેચ્છા સર। સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર।

0: હવે આજકાલ આપણે ઘણા બધા વિડીયોઝ જોયે છે, રીલ્સ જોયે છે, પરંતુ ઘણા બધા એવા પણ લોકો છે જે ઘણું સારું કામ કરી રહ્યા છે, જેમ કે ઘણી બધી સંસ્થાઓ, પરંતુ એમના કામને આપણે લોકો સુધી પહોંચાડવું હોય તો કેવી રીતે પહોંચાડવું?
1: એના માટે એક જ વિકલ્પ છે, પાલનપુર શહેરનો એકમાત્ર અવાજ રેડિયો પાલનપુર.
0: અને હવે તો રેડિયો પાલનપુર ડિજિટલ ફોર્મેટમાં આવી ગયું છે, એટલે કે આપણે હવે તમારા કાર્યને ડિજિટલ ફોર્મેટમાં રજૂ કરીશું. વિડીયો સાથે ડોક્યુમેન્ટરી અમે બનાવીશું અને રજૂ તમે કરજો.
1: વાહ, તો આજે જ સંપર્ક કરો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર 95-12-96-88 પર વોટ્સએપ કરીને કે પછી સોશિયલ મીડિયાના કોઈ પણ માધ્યમમાં ટેક્સ્ટ મેસેજીસથી. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.

શહેર નો અવાજ એટલે 90.4 FM રેડિયો પાલનપુર, બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત કોમ્યુનિટી રેડિયો સ્ટેશન. આ શહેર ની પોતાની ઓળખ, આ શહેર ની પોતાનું ટેલેન્ટ. યુવાઓ માટે જાગૃતતા અને વિજ્ઞાન ના પ્રચાર પ્રસાર ના તમામ કાર્યક્રમ સાથે સમુદાય ની તમામ અવાજ ને વાચા આપતું એક માત્ર પ્લેટફોર્મ એટલે 90.4 FM કોમ્યુનિટી રેડિયો સ્ટેશન રેડિયો પાલનપુર. સાંભળતા રહો, મસ્ત રહો, ખુશ રહો. 90.4 FM.

આજે ભારતના ગામે ગામમાં ઘરની છતોનો નજારો બદલાઈ ગયો છે. જ્યાં પહેલા અગાશીઓ પર માત્ર પાપડ અને કપડાં જ સુકાતા, ત્યાં હવે લાઇટ બિલ ઝીરો થઈ રહ્યા છે. ગામે ગામ લોકો હવે સોલર પેનલ નંખાવી રહ્યા છે. તમે પણ લગાવી લેજો, કેમ કે ભારત સરકાર આપી રહી છે પૂરા 78,000 સુધીની સબસિડી. 30 લાખ થી વધુ પરિવારો તો અત્યાર સુધીમાં આનો લાભ લઈ ચુક્યા છે. પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો PM સૂર્યઘર.gov.in પર.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન, બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95-12-99-66-88. ફરી એક વાર નંબર હું તમને જણાવું છું, 95-12-99-66-88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

0: હવે આજકાલ આપણે ઘણા બધા વિડીયોસ જોયે છે, રીલ્સ જોયે છે, પરંતુ ઘણા બધા એવા પણ લોકો છે જે ઘણું સારું કામ કરી રહ્યા છે, જેમ કે ઘણી બધી સંસ્થાઓ, પરંતુ એમના કામને આપણે લોકો સુધી પહોંચાડવું હોય તો કેવી રીતે પહોંચાડવું?
1: એના માટે એક જ વિકલ્પ છે, પાલનપુર શહેરનો એકમાત્ર અવાજ રેડિયો પાલનપુર.
0: અને હવે તો રેડિયો પાલનપુર ડિજિટલ ફોર્મેટમાં આવી ગયું છે, એટલે કે આપણે હવે તમારા કાર્યને ડિજિટલ ફોર્મેટમાં રજૂ કરીશું. વિડિયોઝ સાથે ડોક્યુમેન્ટરી અમે બનાવીશું અને રજૂ તમે કરજો.
1: વાહ, તો આજે જ સંપર્ક કરો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર 95-12-96-88 પર વોટ્સએપ કરીને કે પછી સોશિયલ મીડિયાના કોઈ પણ માધ્યમમાં ટેક્સ્ટ મેસેજીસથી મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.

0: કામ તો હજારો લોકો કરે છે, કેટલીય સંસ્થાઓના કામ સમાજ અને આ જીવનને બદલી રહ્યા છે, પરંતુ કેટલાને આ માહિતી છે?
1: માહિતી? કામ તો ઘણી બધી સંસ્થાઓ કરે છે, પણ આ માહિતી ઘણા બધા લોકો પાસે તો છે નહીં, પરંતુ આ માહિતી પહોંચાડવી કેવી રીતે?
0: અરે એના માટે તો છે આપણું સમુદાયિક સ્ટેશન રેડિયો પાલનપુર. આજે જ સંપર્ક કરો વોટ્સએપ દ્વારા 95-12-99-66-88 અને તમારી સંસ્થાની માહિતી અને પ્રવૃત્તિઓની જાણકારી દ્વારા અન્ય લોકોને પણ જાગૃત કરો. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો પાલનપુર 90.4 FM.

0: કામ તો હજારો લોકો કરે છે, કેટલીય સંસ્થાઓના કામ સમાજ અને આ જીવનને બદલી રહ્યા છે, પરંતુ કેટલાને આ માહિતી છે?
1: માહિતી? કામ તો ઘણી બધી સંસ્થાઓ કરે છે, પણ આ માહિતી ઘણા બધા લોકો પાસે તો છે નહીં, પરંતુ આ માહિતી પહોંચાડવી કેવી રીતે?
0: અરે એના માટે તો છે આપણું સમુદાયિક સ્ટેશન, રેડિયો સ્ટેશન રેડિયો પાલનપુર. આજે જ સંપર્ક કરો વોટ્સએપ દ્વારા 95-12-99-66-88 અને તમારી સંસ્થાની માહિતી અને પ્રવૃત્તિઓની જાણકારી દ્વારા અન્ય લોકોને પણ જાગૃત કરો. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો પાલનપુર 90.4 FM.

0: અરે સાંભળો છો, ઘર ખર્ચના પૈસા આપો હવે.
1: આ કરિયાણાના 15,000 અને આ શાકભાજીના 2,000
0: અને લાઇટ બિલના
1: હવે 0 રૂપિયા તને કઈ રીતે આપું?
0: અરે હા, હું તો સાવ ભૂલી જ ગઈ, હવે તો સોલર પેનલ નખાવી દીધી છે ને, તો પછી જે 4,000 બચ્યા છે એની શોપિંગ થઈ જાય.
2: હા હા પાકો, પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના જોડાવા માટે રજીસ્ટર કરો pmsuryaghar.gov.in પર.

યાર સાચું કહું ને, હજી તો ઉનાળાની શરૂઆત થઈ છે ને ત્યાં 7-7 હજાર ના લાઇટ બિલ આવવા માંડ્યા છે. વાઈફ તો ક્યારની કહેતી હતી કે સોલર પેનલ નંખાવી દો, સરકાર સબસિડી પણ આપે છે. મેં જેમને પણ પૂછ્યું ને, બધાના લાઇટ બિલ હવે તો 0 આવે છે, એટલે આ વખતે તો સોલર પેનલ નંખાવી જ દેવી છે. જ્યારે વીજળી મફત મળતી હોય તો શું કામ જતી કરવી? તમે પણ મોડું ના કરો, નંખાવી જ દો. પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો PM સૂર્યઘર.gov.in પર.

0: અરે સંગીતા, સોલર પેનલ ન ખાવી દે, સોલર પેનલ ન ખાવી દે. ક્યાર ના મારા બધા મિત્રો મને કહેતા હતા, પણ સાચું કહું તો મેં ભરોસો ત્યારે જ કર્યો જ્યારે પ્રધાનમંત્રીજીએ પોતે કહ્યું,
1: ભારત સરકાર કા લક્ષ સોલર પાવર સે બિજલી બિલ ઝીરો કરને કા ભી હૈ.
0: મેં મોદીજીની વાત માનીને સોલર પેનલ નખાવી અને ખરેખર મારું લાઇટ બિલ ઝીરો થઈ ગયું. તમે પણ આજે જ નખાવી લો તો પછી રાશ એની જુઓ છો. આજે જ રજિસ્ટર કરો PM સૂર્યઘર.gov.in પર.

યાર સાચું કહું ને, હજી તો ઉનાળાની શરૂઆત થઈ છે ને ત્યાં 7-7 હજાર ના લાઇટ બિલ આવવા માંડ્યા છે. વાઇફ તો ક્યારની કહેતી હતી કે સોલર પેનલ નંખાવી દો, સરકાર સબસિડી પણ આપે છે. મેં જેમને પણ પૂછ્યું ને, બધાના લાઇટ બિલ હવે તો ઝીરો આવે છે, એટલે આ વખતે તો સોલર પેનલ નંખાવી જ દેવી છે. જ્યારે વીજળી મફત મળતી હોય તો શું કામ જતી કરવી? તમે પણ મોડું ના કરો, નંખાવી જ દો. પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના. જોડાવવા માટે રજીસ્ટર કરો પીએમ સૂર્યઘર.gov.in પર.

0: સાંભળો, શું તમે પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના વિશે સાંભળ્યું છે?
1: ભારત સરકાર કા લક્ષ સોલર પાવર સે બિજલી બિલ ઝીરો કરને કા ભી હૈ.
0: આ યોજના થી તમારું ઘર સાચા અર્થમાં સૂર્યઘર બની જશે, એટલે કે લાઇટ બિલ સાવ ઝીરો. એટલું જ નહીં, જો જરૂરિયાત કરતા વધુ વીજળી પેદા થશે તો તમે તેને ગ્રીડ માં વેચીને વધારાની કમાણી પણ કરી શકશો. તો પછી રાશ એની જુઓ છો, આજે જ રજીસ્ટર કરો પીએમ સૂર્યઘર.gov.in પર.

0: बुरी नहीं थी इश्क की मेरे, बस तेरे जैसे कुछ किरदार धोखेबाज निकले।
1: हेलो हाय नमस्कार, दिस इज आरजे अंजलि ने तमे सांभळी रह्या छो रेडियो पालनपुर। आजे हुं तमने फरी एक सरस मजानी कॉलम मां आवेलो लेख वांचीने संभळावानी छुं, अने ए लख्यो छे जय वसावडाजीए। आजे आपणे साहित्य विशे थोड़ू जाणीशुं अने थोड़ू तमने जणावीशुं। गुजराती साहित्यमां चूंटणी करीने जाणीती चटणीथी पण ओछा प्रभावी होद्दाओ माटे सतत साठमारी करवामां जोश जागे, એટલું બળકટ સાહિત્ય લોકો સુધી પહોંચાડવામાં જોર લગાવતું નથી। આપણે સાંભળી રહ્યા છીએ જય વસાવડાજીની સરસ મજાની આજની કોલમ, સાહિત્યના સુર પુરાવો। સ્વર્ગસ્થ સાયર સાહિર લુધિયાનવી પાસે એક પાપાજી તુસી ગ્રેટ હો ટાઈપનો પંજાબી પ્રકાશક જઈ ચડ્યો। એ એમના એક સંગ્રહનો પંજાબી અનુવાદ કરવા પાછળ પડી ગયેલો। સાહિરજીએ કંટાળીને અનુમતિ આપી। કોપી બહાર પડી ત્યારે એમાં ભાષા, અર્થ, અનુવાદ વગેરેની પારાવાર ભૂલો હતી। આવી ગંભીર ગલતીઓથી ગિન્નાયેલા સાહિરજી પંજાબી પ્રકાશક પાસે જઈને ફરિયાદો કરવા લાગ્યા। પ્રકાશક ખડખડાટ હસવા લાગ્યો। સાહિરજીના બળાપા સામે એણે વન લાઈન આન્સર ફટકાર્યો, છોડો યાર, કોણ પડતા હૈ। હા, કોણ પડતા હૈ, સાહિત્ય પરિષદ અંગે જે લખો એ વાંચનારા ક્યાં? ગુજરાતી ભાષા પાસે જેટલી સંખ્યામાં સાહિત્યકારો છે એટલા પ્રમાણમાં ઉચ્ચ આંતરરાષ્ટ્રીય કળાત્મક સ્તરનું સાહિત્ય નથી। સરેરાશ ગુજરાતી પર પરિષદો, અકાદમીઓ, અમુક તમુક મંડળો કરતાં વધુ ચિરંજીવી અસર આજે પણ આનંદ બક્ષીના ગીતો કે સલીમ જાવેદના સંવાદોની છે। પહેલાં ટિકટોક અને પછી રીલ જેવી ઝડપથી પહોંચે છે લોકો સુધી, એમાં 100 વર્ષ પણ ધડાધડ છપાતા પુસ્તકો પહોંચતા નથી। ઘણા ખરા સાહિત્યની સંસ્થાઓ રામસે બ્રધર્સની જારગોનમાં કહીએ તો જિંદા લાશ બની ગઈ છે। હા, આપણે વાતો કરી રહ્યા છીએ એક સરસ મજાના કોલમમાં આવેલ એક લેખની, સાહિત્યમાં સુર પુરાવો। જય વસાવડાજીની આ લેખ હું તમને આગળ જરૂર સંભળાવીશ, પરંતુ નાનકડા બ્રેક પછી। ક્યાં જતા નહીં, આપણે મળીએ અહીંયા જ, એટલે કે રેડિયો પાલનપુર પર।
2: મસ્ત રહો, વ્યસ્ત રહો, સ્વસ્થ રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM।

0: આજકાલ સાહિત્ય અંગેના અખબારી અહેવાલો લેખો કે કમ સે કમ તેની હેડલાઇન્સ વાંચી જાઓ, એમાં સાહિત્ય નહીં, પુસ્તક, નાટક, વાર્તા, કવિતા નહીં, પણ સાહિત્યકારોની, સર્જકોની, લેખકોની ચર્ચા જ જોવા મળશે. પાનખર આવે ત્યારે પવનના એક ઝપાટી ઉડી જાય તેવા પાંદડાઓ વૃક્ષ પર માલિકી ભાવ ધરાવે છે. જૂની કહેવત હતી કે અમીરો કરતાં ગરીબોની જાનમાં ઢોલ ત્રાસા ઝાઝા વાગે. એક સમયે સ્ટાર ડસ્ટ જેવા ગોસિપ મેગેઝિનમાં ઐશ્વર્યા અભિષેક કે સલમાન કેટરીનાના તીખા તમતમતા સનસનીખેજ ખૂબ છપાતા. એમ સાહિત્ય ક્ષેત્રે મેળાવડાઓ, મિજબાનીઓ, હળાહળ કંટાળાજનક સંશોધનોથી ઠાસોઠાસ વિવેચનો અને પોતિકાઓના પુસ્તક પ્રકાશનોના મથાળા ચમક્યા કરે છે. પુસ્તકો છાપવા સહેલા છે, એના પ્રચાર પ્રસાર વિતરણનું શું? સાહિત્યના આખાય વ્યર્થ વ્યાયામમાં રસ કોને પડે છે? ગુજરાત અને ગુજરાતની બહારના 6.5 કે 7 કરોડ ગુજરાતીઓને, 1 કરોડ ગુજરાતીઓને કે 1 લાખ ગુજરાતી વાંચકોને? ના રે, ના ના, આ બધી ચર્ચામાં માંડ 5-7 હજાર વાંચકોની ચાંચ ડૂબે છે. હા, આપણા અક્ષર જ્ઞાન ધરાવતા કુલ ગુજરાતીઓની સાપેક્ષે આ આંકડાનું મૂલ્ય કાણા દોકડાનું એ ન કહેવાય. એમાંય અડધો અડધ તો ખુદ લખે તે લેખક પ્રકારના નાના મોટા સ્વનામધન્ય સાહિત્ય સર્જકો છે. બાકીનામાં અડધા આર્ટ્સ ફેકલ્ટીના અધ્યાપકો કે વિદ્યાર્થીઓ છે. સરેરાશ ગુજરાતી તો ટેલિવિઝનની સુવાણી સોડમમાં લપાઈ ગયો છે. ગુજરાતમાં લાખોની સંખ્યામાં રોજ રોજ ગુજરાત સમાચાર જેવા અખબારો ખપી જાય છે અને ફિલ્મો હિટ થાય ત્યારે કરોડોનું કલેક્શન મેળવે છે. જ્યારે મહાન કહેવાતા પુસ્તકો પણ 5-10 વર્ષે અમુક તમુક હજારોનો આંકડો પણ મેળવી શકતા નથી. આપણે મળીએ નાનકડા બ્રેક પછી રેડિયો પાલનપુર પર.
1: મસ્ત રહો, વ્યસ્ત રહો, સ્વસ્થ રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.

0: વેલકમ બેક, ધીસ ઇઝ આરજે અંજલિ. ને આપણે વાંચી રહ્યા હતા એક સરસ મજાની કોલમમાં આવેલું લેખ, જે લખ્યો છે જય વસાવડાજીએ. ટુચકાના વિડીયો જોવાય છે કે વ્રત પરચાની ચોપડીઓ વેચાય છે, એટલું પણ સાહિત્ય વંચાતું નથી. સાહિત્યના કાર્યક્રમો અલગ અલગ શહેરોમાં થાય છે, પણ ઓડિયન્સમાં 94.69% તો વડીલો વૃદ્ધજનો છે. એમના ગ્રાન્ડ ચિલ્ડ્રન પણ એમની સાથે સાહિત્યના કાર્યક્રમોમાં પગ મૂકવા તૈયાર નથી થતા. સિવાય કે કોલેજ સ્કૂલોમાં કાર્યક્રમ યોજીને ફરજિયાત યુવા શ્રોતાઓનું ટોળું ઇલેક્શન સ્ટાઇલમાં ભેગું કરો. નાનકડા બ્રેક પછી હું તમને અહીંયા જ મળીશ, રેડિયો પાલનપુર 90.4 FM પર.
1: મસ્ત રહો, વ્યસ્ત રહો, સ્વસ્થ રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.
2: હે ટેપ, પ્લીઝ શાદી મત.

0: કેટલાય ગુજરાતીના અધ્યાપકો શિક્ષકો પણ ગુજરાતી લખવામાં જોડણી અને વિરામચિહ્નોની ભયંકર ભૂલો કરતા નજરે જોયા છે. અમુકને તો વાક્ય રચના પણ આવડતી નથી સરખી. વાતોમાં આગળ હોય પણ નવા વાંચનમાં પાછળ હોય. મોબાઈલમાં ગુજરાતી ટાઈપ કરવામાં એમને ફાંફા હોય. ઉત્તમ કવિતાઓ કે કૃતિઓ મોઢે ના હોય. ભણાવનારની આ હાલત હોય તો ભણનારની કેવી અવદશા થાય. નવરાત્રિના દાંડિયા રસ્તા પાસ માટે કેમ્પેન કરવા પડે છે. પિત્ઝા કે ભેળ ક્યાં સારી મળે છે એ માટે પરિસંવાદ કરવા પડે છે. નોલાન કે રાજકુમાર હિરાણીની ફિલ્મોમાં બુકિંગ માટે જ્ઞાન સત્ર કરવા પડે છે. હા, આપણે ત્યાં સાહિત્ય મેઇન સ્ટ્રીમ નથી. લિટરેચર લોકો સુધી અને લોકો લિટરેચર સુધી પહોંચતા નથી. બે દશકા પહેલાંના ફિલ્મ ગીતો પર ઝૂમતી પ્રજાને બે વર્ષ ભણેલી કવિતાઓ યાદ રહેતી નથી. સાહિત્યકારો ઘણા એવા છે કે જે પોતાને સ્ટાર સમજે છે, પણ લોકનજરમાં લેખક ભાગ્ય સુપરસ્ટાર હોય છે. એના સન્માન માટે કોઈ નેતા કે અભિનેતા કે ઉદ્યોગપતિના જોરે ક્રાઉડ ઊભું કરવું પડે છે. મોટાભાગના આપણા જાણીતા સાહિત્યકારો કે સાહિત્યના વહીવટદારો એમના કોલેજકાળમાં ફ્રીઝ થઈ ગયા છે. એ મહાનુભાવો પોતાના જમાનામાં થઈ ગયેલા અને આજે નામશેષ થઈ ગયેલા સાહિત્યકારો એમના ખુદના લખેલા કે એમના અડખિયા પડખિયા મિત્રોના સાહિત્ય સિવાય બીજું કશું વાંચતા જ નથી. જૂની પેઢીના લેખકો સોશિયલ મીડિયા પર નથી, ને હોય તો એમની એક જ દિશામાં ઉપદેશ બની જતી વાતો યુવાઓ સાથે ફટાફટ કનેક્ટ થઈ શકતી નથી. એમને વળી નવા સાધનો સરખા શીખવવા નથી. સોશિયલ નેટવર્કમાં એટલે જ મજબૂત સર્જકો ખાસ દેખાતા નથી, ને વધે છે એ બધા તો ફક્ત બીજાને પાડી દેખાડી દેવાની કીક માટે આવે છે. કોઈની પોપ્યુલારિટી જોઈને ઘરે બેઠા છળી મારે છે, એના એમ જ દુશ્મન બની જાય છે અને અદેખાઈથી પીડાતા રહે છે. હું કેમ આ વાત કરી રહી છું, કેમ કે આ વાત લખેલી છે એક કોલમમાં, સરસ મજાના લેખમાં, જે વસાવડાજીનો આ લેખ આપણે આગળ ચાલુ રાખીશું. ક્યાં જતા નહીં, નાનકડા બ્રેક પછી હું તમને અહીંયા જ મળીશ.
1: મસ્ત રહો, વ્યસ્ત રહો, સ્વસ્થ રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.

0: વાત બરાબર સમજજો. એક સ્વતંત્ર કવિ કે વાર્તાકારને આવી અરીસામાં મો જોઈને મિરર મિરર ઓન ધ વોલ હુ ઇઝ ધ ફેરેસ્ટ ઓફ ધેમ ઓલ ના સવાલો પૂછવાની પ્રવૃત્તિ પોષાય. પણ જો આપણી ઈચ્છા જનમાનસમાં સાહિત્યની સુસમજ વિકસે, વાંચન રૂચિ વધે અને ખાસ તો 10 વર્ષ પછી આજના તમામ સાહિત્ય રસિક બુઝુર્ગો સ્વર્ગે સંચર્યા હશે, પછીના નવી પેઢીને સાહિત્ય પ્રેમી બનાવવાની હોય, એનો ટેસ્ટ ઘડો તો અરીસામાં આપણો મેકઅપ વિનાનો ચહેરો બરાબર જોઈ ઊભા થઈ એ માટેની વ્યૂહરચનાઓ ઘડવી જોઈએ. નવા નવા ફ્રેશ આઈડિયાઝ વિના આ બંધિયાર હવા ગંધાઈ જવાની છે. એઝરા પાઉન્ડે કહેલું કે નબળો વિવેચક કવિતા કરતાં કવિનું વિવેચન વધુ કહે છે. લગભગ 90% મોટા માથાઓ બહુમતી પ્રજાની જીવનશૈલી પસંદ અને બદલાતા નવા પ્રવાહોના રંગ તરંગથી સંપૂર્ણપણે ડિસ્કનેક્ટ થઈ ગયા છે. આજની દુનિયામાં શું ચાલે છે એમની કોઈને ગતાગમ જ નથી. એ ભંદ્રભદ્રીય થોથાઓમાંથી માથું ઊંચું કરીને દેશ વિદેશના વર્તમાનપત્રો મેગેઝીન વાંચતા નથી. આજની પ્રજાને ગમતી કૃતિઓના ટેસ્ટની સેન્સ લેવા ભારતીય કે પરદેશી ફિલ્મો અથવા ટીવી કાર્યક્રમો માણતા નથી. એમની જબાન અને એમને જેમનો ખભો જોઈએ છે એ યુવા વર્ગની લિંગો વચ્ચે 7 સમુદ્રનું અંતર આવી ગયો છે. એ ઘટાડવાને બદલે તમામ હાઈવોયના અરર ચિત્કારના નેગેટિવ રોકડથી ભરપૂર ઉપદેશ ભરડ્યા કરે છે. સેમ્પલ, વિશ્વભરની યંગ જનરેશનને ઓટીટી સોશિયલ નેટવર્કના યુગ વચ્ચે બુક હાથમાં લેતી કરનાર હેરી પોટર સિરીઝને ઈર્ષ્યાથી વખોડનાર ઘણા મળશે, કારણ કે લોકપ્રિય છે. ઉર્મિઓના ઉન્મેષો, મનોવ્યથાની મૂંઝવણો, અવળા આડા ત્રાંસા નરનારી સંબંધો અને આધ્યાત્મકની ફિલસોફી સિવાયના વિષયો માત્ર સાહિત્યમાં હોય છે.
1: મસ્ત રહો, વ્યસ્ત રહો, સ્વસ્થ રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.

વાચક જ નહીં હોય પછી સાહિત્ય ગમે તેટલું શ્રેષ્ઠ હોય, યાદગાર, ઐતિહાસિક, શાશ્વત માત્ર વખાણ થવાથી કે પ્રગટ થવાથી નહીં બને.

0: સ્થિતિઓના પત્રકારોનો રિપોર્ટ વંચાય એટલું સાહિત્ય કેમ વંચાતું નથી? કારણો છે, એક, એ સાહિત્ય કરંટ ટ્રેન્ડ સાથેનું અનુસંધાન ગુમાવી બેઠું છે. પહેલાં એને આકર્ષક અને સ્વાદિષ્ટ બનાવો, પછી એની પૌષ્ટિકતાની વાત કરો. આ સમયની કટોકટીમાંથી આવેલી માંગ છે. બીજું, સાહિત્ય માટેની સામાન્ય માણસની સમજણને પલોટવાનો વ્યવસ્થિત લાંબા ગાળાનો હકારાત્મક પ્રયાસ જ નથી થયો. વધુ એક દ્રષ્ટાંત, દરેક સાહિત્યકાર ટીવી સિનેમાને લીધે પુસ્તકને પડેલા ફટકાનો કર્કશ કકળાટ કરતો હોય છે. જમાનો માધ્યમોના એકબીજાને પૂરક થવાનો છે. ફિલ્મોને લીધે શરદબાબુના પુસ્તકોનું વેચાણ તો ઉલટું જ નવજીવન પામીને વધ્યું. પુસ્તકનું પ્રમોશન ટીવી પર થઈ શકે છે, વિશ્વભરમાં થાય છે, જગત આખામાં શ્રેષ્ઠ પુસ્તક પરથી હોંશે હોંશે લેખકના નામ ધામ સાથે ઢગલા બંધ સિરિયલ ફિલ્મો બને છે. ઇટ્સ ઇન્ટરકનેક્ટેડ. હા, આપણે વાતો કરી રહ્યા છીએ એક સરસ મજાના કોલમમાં આવેલ એક લેખની, સાહિત્યમાં સુર પુરાવો, જે વસાવડાજીની આ લેખ હું તમને આગળ જરૂર સંભળાવીશ, પરંતુ નાનકડા બ્રેક પછી. ક્યાં જતા નહીં, આપણે મળીએ અહીંયા જ, એટલે કે રેડિયો પાલનપુર પર.
1: મસ્ત રહો, વ્યસ્ત રહો, સ્વસ્થ રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.

0: સાહિત્યની સંસ્થાઓએ થોડોક સમય મીડિયા કેમ્પેઇન અને એડવર્ટાઇઝિંગનું શાસ્ત્ર શીખવાની જરૂર છે. સંકોચ, છોચ, અણગમા મૂકીને ઉત્તમ સાહિત્યને તેના સર્જકને પ્રોડક્ટ ગણી તેનું ઉમદા કેમ્પેઇન કરવા માટેના ભંડોળ ઉઘરાવવાની જરૂર છે. માર્કેટિંગ ઉત્તમ બાબતનું ના થાય તો સરવાળે એની ખોટ તેના ઉત્પાદક કરતાં ગ્રાહકને વધુ પડે છે. જે કોઈ સરસ ઉપયોગી ચીજથી વંચિત રહી જાય છે તો સરવાળે ગુજરાતી ભાષા નહીં તો ગુજરાતી ભાષાની સર્જકતા જરૂર વેન્ટિલેટર પર જતી રહેવાની છે. આમ સાહિત્યકારો પ્રસિદ્ધિ ભૂખ્યા તો હોય જ છે, લોબિંગ પણ કરતા હોય છે. ગ્રામ્ય જીવનના ગાર માટેના ચિત્રણ મૂકી શહેરના બોલકા યુવા વર્ગની ફેશનનું રંગ લગાડવાની જરૂર છે. આવતીકાલનો વાચક કેવળ પુસ્તકોનો રહેવાનો નથી, મોબાઈલમાં ઈ બુક કે ઓડિયો બુકનો પણ થવાનો છે. કમનસીબે સાહિત્ય સર્જનની બિચારી પ્રવૃત્તિ ગણતી પ્રજા આપણી મફતિયા વૃત્તિ ધરાવે છે. ખબર પડે છે કે કોઈ સુંદર કૃતિ ઇન્ટરનેટ પર ઉપલબ્ધ છે તો તરતથી મફત પીડીએફ ફરવા લાગે છે. એટલે સાહિત્ય વંચાય તો પણ એનું સર્જક તો ખર્ચાઈ જાય. સરવાળે નવા સાહિત્યકારો પેદા ના થાય જે ફેસબુક કે એક્સ ટ્વિટરની પોસ્ટ છોડી કશું કાળજી અને ટાઈમલેસ સર્જવા માટે જીવનના કિંમતી વર્ષો ખર્ચી શકે. સાહિત્યને ધમાકેદાર હાઈટેક રંગીન મનોરંજન ગ્લેમરસ પ્રમોશન ગિમિક્સ મોડર્ન મસ્તીના પેકેજિંગમાં મૂકવાથી એનું સત્વ હણાતું નથી. વેસ્ટર્ન વર્લ્ડના બુકશોપ જુઓ, જૂની લાઇબ્રેરીઝનું નવું પ્રેઝન્ટેશન જુઓ, ત્યાં રીડિંગ કલ્ચર માટે રીતસર માહોલ બનાવવામાં આવે છે. સરકારી ગ્રાન્ટમાંથી ભેગી કરેલી ટેકનિકલ બુક્સનો ઢગલો અને પ્રકાશકોએ મોકલેલા લિસ્ટમાંથી કમિશન પર એકઠી કરેલી ચોપડીઓ, સમૃદ્ધ કરેલી શાળા કોલેજોથી કહેવાતી લાઇબ્રેરીઝ નથી હોતી. ચમકતા ગ્લેમરસ પ્રિન્ટિંગવાળા અને આધુનિક થીમવાળા પુસ્તકો અને મેગેઝિનની ભરમાર હોય છે, જેને લીધે પહેલાં જો નવી પેઢીમાં વાંચન ભૂખ જાગે તો પછી એમની રુચિ કેળવવા સાહિત્ય સુધી આદતવશ પહોંચે. નાનકડા બ્રેક પછી હું તમને અહીંયા જ મળીશ રેડિયો પાલનપુર 90.4 FM પર.
1: મસ્ત રહો, વ્યસ્ત રહો, સ્વસ્થ રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.

મોબાઈલનો અતિરેક ત્યાં પણ છે. લુગ્ધી લિટરેચર કહેવાતું પોકેટબુક ટાઈપ કલ્ચર તો ત્યાંની જ નકલ છે, પણ એને લીધે સાહિત્ય ઉલટું વધુ લોકપ્રિય થાય છે, સામાન્ય વાચકો સુધી પહોંચે છે. વાત ફક્ત ડિસ્કાઉન્ટથી કે એને સસ્તું બનાવવાની નથી, પણ સસ્તી ગુણવત્તાને વધુ સરસ ઘડવાની પણ છે. લેખકોને ત્યાં બ્રાન્ડ બનવા દેવામાં આવે છે. લોકોને સૌથી વધુ રસ પડે એવા હાસ્ય અને રહસ્યના સાહિત્યને ઉપેક્ષિત નથી ગણવામાં આવતું. ફિલ્મો કે વેબ સિરીઝને દુશ્મન નહીં, પણ માસ સુધી પહોંચવાના સહયોગી માનવામાં આવે છે. મૌલિક અને મનોરંજન બાળ સાહિત્ય ભરપૂર રચાય છે, જેનો આપણે ત્યાં જૂના દિગ્ગજોની વિદાય બાદ લગભગ દુકાળ છે. એટલે બાળકો બચપનથી વાચકો બનતા નથી, પાકે ઘડે જટ કાંઠા જડતા નથી. એવરેસ્ટ પર હરિયાળો રંગબેરંગી ફૂલોનો બગીચો ના હોય, ભેંકાર ઠંડો ગાર સફેદ બરફ જ હોય. આધુનિક સમયની ભાષા આધુનિક હોય ને હોવી જ જોઈએ. એમાં થોડા જૂના જળ નિયમોનું સરળીકરણ કરવા માટે આંદોલનો થવા જોઈએ. પ્રોબ્લેમ એટલો જ છે કે સાહિત્યની દુનિયામાં જેવા ઉદાત્ત ભવ્ય આદર્શ પાત્રો ચરિત્રો કાગળ પર હોય છે, એ પુસ્તકોની બહાર ખાસ જોવા મળતા નથી. તમને હું નાનકડા બ્રેક પછી અહીંયા જ મળીશ. મસ્ત રહો, વ્યસ્ત રહો.

0: હેલો, હાય, નમસ્કાર. હું છું આરજે અંજલી ને આજે આપણી સરસ મજાની કોલમમાં છપાયેલ એક લેખ સાહિત્યમાં સુર પુરાવો વાંચ્યો અને તમારી સમક્ષ પ્રકટ કર્યો. તમને આ લેખ કેવો લાગ્યો જરૂરથી કહેજો. નેક્સ્ટ ટાઈમ હું તમને અહીંયા જ મળીશ રેડિયો પાલનપુર 90.4 FM પર. તમે અમને જ્યાં છો ત્યાંથી સાંભળી શકો છો. યસ, અમે રેડિયો ગાર્ડન પર પણ છીએ અને સાથે અમારી એપ્લિકેશન છે જે તમે પ્લે સ્ટોર અથવા એપલ સ્ટોરમાંથી ડાઉનલોડ કરી શકો છો. યસ, એન્ડ જ્યાં છો ત્યાંથી અમને સાંભળી શકો છો. ઇવન અમે સોશિયલ મીડિયા પર પણ છીએ. ઇન્સ્ટાગ્રામ હોય, ટ્વિટર હોય, ફેસબુક હોય ઓર યુટ્યુબ, તમે અમારી સાથે સંપર્ક સાધી શકો છો. તમે અમને મેસેજ મોકલાવી શકો છો અમારા વોટ્સએપ નંબર 9512996688 પર, એટલે કે 9592-96-88 પર. ચાલો, નેક્સ્ટ ટાઈમ હું તમને અહીંયા જ મળીશ, એટલે કે રેડિયો પાલનપુર 90.4 FM પર. ટાટા, બાય બાય, ટેક કેર. મસ્ત રહો, વ્યસ્ત રહો, નિસાંભળતા રહો રેડિયો પાલનપુર.
1: મસ્ત રહો, વ્યસ્ત રહો, સ્વસ્થ રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.

મારો એક પડોશી છે જબરો જિદ્દી, આખી સોસાયટીએ સોલર પેનલ નંખાવી દીધી પણ એ માનવા જ તૈયાર નથી કે બિલ ખરેખર ઝીરો આવી શકે. મેં કહ્યું, ભેરુ, નામ જ છે પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના. પછી તો એક પછી એક બધાના બિલ ઝીરો આવવા માંડ્યા. ત્યારે ભાઈ બોલ્યા, હવે તો મારે પણ નંખાવી દેવી પડશે. પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો pmsuryaghar.gov.in પર.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95-12-99-66-88. ફરી એક વાર નંબર હું તમને જણાવું છું, 95-12-99-66-88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

0: मोदी हर परिवार को घर में बिजली बनाकर वही बिजली बेचकर कमाई का एक और साधन देना चाहता है।
1: ભારતના પ્રધાનમંત્રીએ દેશમાં જે સૌર ક્રાંતિનો પ્રારંભ કર્યો છે તેની અસર હવે ચારે કોર દેખાવા લાગી છે। ભારતમાં એક પછી એક 30 લાખથી વધુ પરિવારોની અગાશી પર સોલર પેનલ લાગી ચૂકી છે। તમે પણ આ ઉર્જા ક્રાંતિનો ભાગ બનો। પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો પીએમ સૂર્યઘર.gov.in પર।

0: If you like this video, subscribe to my channel right now. Just click on the subscribe button.
1: Press the bell icon on YouTube app and never miss another episode.
2: रेडियो पालनपुर कम्युनिटी रेडियो स्टेशन मित्रों जिंदगी में हमेशा आपणे सांभळता आवीए छे के कोई पण कार्य एकला हाथे सफल पार थतुं नथी એટલે કે કોઈનો સાથ અથવા ટેકો હોય જ છે પરંતુ હંમેશા એવી વ્યાખ્યા કરી શકાય કે આજુબાજુ ઘણા બધા લોકો હોવા છતાં પણ એવા કયા વ્યક્તિને આપણે પસંદ કરવો જોઈએ કે એ આપણી પાસે હંમેશા આપણો આધારસ્તંભ બની રહે અને આપણે આમ છાતી ઠોકીને જ્યારે સફળતા પ્રાપ્ત કરીએ ને ત્યારે કહી શકીએ કે એ જ મારી પાસે મારી પડખે ઊભો રહે છે અથવા ઊભી રહી છે એ વ્યક્તિ આ છે આ વાતને કહેવા માટે આપણે પણ ચૂઝી તો બનવું જ પડશે ને પસંદગી તો જોઈએ જ અને આ સવાલ જ્યારે એક મિત્રએ મને પૂછ્યો ને એટલે મારી પાસે માત્ર એક નાનકડું વાક્ય હતું કે હંમેશા જો કોઈ વ્યક્તિ તમને એવું કહે કે હું તો શૂન્ય છું હું શૂન્ય છું પરંતુ હું તારી પાછળ જ રહીશ એટલે મારા તારી પાછળ ગોઠવાવાના લીધે તારું મૂલ્યાંકન હંમેશા વધતું જશે ખબર છે ને દોસ્તો કે શૂન્ય કોઈ પણ આંકડાની પાછળ લાગે ને એટલે પછી એની કિંમત હંમેશા વધતી જ જાય છે બસ તો આવા જ મિત્રો અને આવા જ સહારાઓ તમે શોધો ને તમને મળતા રહે એવી શુભેચ્છા સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર

0: ગયા.
1: હવે આજકાલ આપણે ઘણા બધા વિડીયોઝ જોઈએ છે, રીલ્સ જોઈએ છે, પરંતુ ઘણા બધા એવા પણ લોકો છે જે ઘણું સારું કામ કરી રહ્યા છે, જેમ કે ઘણી બધી સંસ્થાઓ, પરંતુ એમના કામને આપણે લોકો સુધી પહોંચાડવું હોય તો કેવી રીતે પહોંચાડવું?
2: એના માટે એક જ વિકલ્પ છે, પાલનપુર શહેરનો એકમાત્ર વાત, રેડિયો પાલનપુર.
1: અને હવે તો રેડિયો પાલનપુર ડિજિટલ ફોર્મેટમાં આવી ગયું છે, એટલે કે આપણે હવે તમારા કાર્યને ડિજિટલ ફોર્મેટમાં રજૂ કરીશું. વિડિયોઝ સાથે ડોક્યુમેન્ટરી અમે બનાવીશું અને રજૂ તમે કરજો.
2: વાહ, તો આજે જ સંપર્ક કરો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર 95-12-96-88 પર વોટ્સએપ કરીને કે પછી સોશિયલ મીડિયાના કોઈ પણ માધ્યમમાં ટેક્સ્ટ મેસેજીસથી. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.

0: તમારી પાસે છે સુંદર મજાની કવિતાઓ, ગઝલ કે શેર, શાયરી,
1: અથવા તો તમે કંઈક લખતા હોય, સાહિત્ય, સાહિત્યમાં વાર્તાઓ, તો એ રજૂ કરવા માટે તમને પ્લેટફોર્મ જોઈએ છે તો એ પ્લેટફોર્મ અમે આપીશું.
0: રેડિયો પાલનપુર પર જો તમારામાં સિંગિંગ ટેલેન્ટ છે કે પછી કોઈ પણ વાદ્યને તમે વગાડી જાણો છો તો આપ સૌ માટે પણ પ્લેટફોર્મ છે
1: રેડિયો પાલનપુર. તમે સારું લખો છો, તમને મોકલાવી શકો છો, અથવા તો રૂબરૂ અહીંયા આવીને રેકોર્ડ પણ કરી શકો છો. પરંતુ હા, એની જાણકારી અમને પહેલાથી આપવી પડશે અમારા રેડિયો પાલનપુરના વોટ્સએપ નંબર પર 9599668 88 પર.
0: આપનો અવાજ આપણા સૌ સુધી પહોંચાડવાનું કામ કરશે રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો.

હેલો, હાય, નમસ્કાર. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર ધ્રુવ ભટ્ટ લિખિત તત્વમસી. આપણે પહોંચી ગયા છીએ 8મા એપિસોડમાં. તો ચાલો શરૂઆત કરીએ ધ્રુવ ભટ્ટ લિખિત તત્વમસી. સાંજે ચોકમાં ખાટલો ઢાળતો હતો ત્યારે શાસ્ત્રીજીએ પૂછ્યું, તું નિશાળ કરવાનો છે? નિશાળ કરવાનો છે શબ્દો મને ન ગમ્યા. ઘડીભર મનમાં એમ પણ થયું કે સંધ્યા પૂજા કરીને પડી રહેવા કરતાં કંઈક સારું કરવાનું છું એવું કહી દઉં, પણ શાસ્ત્રી સામે એવું વર્તન મારાથી ન થયું. મેં કહ્યું, આમ તો હું આદિવાસી સંસ્કૃતિના અભ્યાસ માટે આવ્યો છું, એ માટે આદિવાસીઓને ભણાવવા પડે તો તે હું કરીશ, કહીને હું અટક્યો અને જે વાત હું પહેલાં કહી શક્યો ન હતો તે કહી. અંધશ્રદ્ધા અને ધર્મધત્તાથી પીડાતી આ પ્રજાને સાચા રસ્તે વાળવાનો પ્રયત્ન પણ હું કરી શકીશ. તેમની સુસુપ્ત શક્તિઓને ઓળખી જગાડીને તેનો મહત્તમ લાભ સમાજને મળે તેવું પણ હું કરવા ધારું છું. કરજે, જરૂર કરજે. શાસ્ત્રી ખાટલે બેઠા અને સોયમાં દોરો પરોવતા હતા તે કાર્ય અટકાવ્યા વગર બોલ્યા, પણ પહેલા બધું જો, બરાબર સમજ, પછી તને સૂજે એ કરજે. દોરો પરોવીને શાસ્ત્રી ઊભા થયા, કમરામાંથી ઉપરણો લઈ આવીને સાંધવા બેઠા. બરાબર જોઈ સમજી શકાય એ માટે તો મેં ભણાવવાથી શરૂ કરવા ધાર્યું છે, એ બહાને તેમને થોડા સુધારી પણ શકાશે. મેં શાસ્ત્રીજીની સામે જમીન પર બેસતા કહ્યું. શાસ્ત્રી ટાંકા લેતા ગયા અને મારી સામે જોયા વગર બોલતા રહ્યા. આદિવાસીઓનો સુધારવાનો અધિકાર આપણને છે કે નહીં તે હું નથી જાણતો. હા, તું જો આદિવાસીના જીવન સુધારી શકે તો મને ખૂબ આનંદ થાય. તમે સાંભળી રહ્યા છો ધ્રુવ ભટ્ટ લિખિત તત્વમસી. નાનકડા બ્રેક બાદ અહીંયા જ મળીશ, ક્યાંય જતા નહીં. જોડાયેલા રહો રેડિયો પાલનપુર સાથે.

એટલે અધિકારની વાતથી મને નવાઈ લાગી. મારી પાસે યુનિવર્સિટીની પરવાનગી છે, બધા જ કાગળો, જરૂરી મંજૂરીની વિધિ બધું કર્યા પછી જ હું આવ્યો છું, અધિકાર વગર નહીં. તમે સાંભળી રહ્યા છો ધ્રુવ ભટ્ટ લિખિત તત્વમસી. હું જાણે અણસમજુ બાળક હોઉં તેમ ગણેશ શાસ્ત્રી મને જોઈ રહ્યા. સોય દોરાને એક પતરાની ડબ્બીમાં મૂકીને તેમણે સાંધેલું વસ્ત્ર બાજુ પર મૂક્યું, પછી આગળ બોલ્યા, હું તારા કાગળ એની વાત નથી કરતો, તું અહીં રહે, બધું જો અને સમજ, અત્યારે તો એટલું જ બસ છે, કહી ઊભા થયા. શાસ્ત્રી ઓરસિયા પર ચંદન ઘસવા બેઠા. હું એકલો બેસીને વિચારતો રહ્યો, શાસ્ત્રી કયા અને કેવા અધિકારની વાત કરી ગયા તે મારા મનમાં સ્પષ્ટ ન હતું. થોડી વારે હું ઊભો થઈને રેલિંગ તરફ ગયો, ત્યાં બેસીને ડાયરી લખવા માંડ્યો. મોડી રાત્રે ફાનસના અજવાળી મેં પ્રોફેસરને પત્ર લખ્યો, શાસ્ત્રીજીની અને મારી આજની વાતો લખી અને ઉમેર્યું, સર મને આ માણસ શાસ્ત્રીની વાત સમજાતી નથી, તેની દલીલો રસપ્રદ છે પણ તેની સાથે સંપૂર્ણ સંમત કે અસંમત થતાં પહેલાં તમે શું સૂચવો છો તે જાણવું મને ગમશે. આમ લખી કવરબીડી સાચવીને થેલામાં મૂક્યું, પછી ક્યાં સુધી વિચારમાં પડી રહ્યો. સવારના પહોરે હું રેલિંગ પર હાથ ટેકવીને વહી જતા જળને નિરખતો રહ્યો, મન પ્રફુલ્લિત હતું. થોડી વારે મારી બાજુએ પસાર થઈ શાસ્ત્રીજી નદીમાં ઉતર્યા, હું પણ તેમની પાછળ ગયો અને બંને જણ નદી સ્નાનની મજા માણતા રહ્યા. શાસ્ત્રીએ નહાતા નહાતા મને વાતોમાં ખેંચ્યો, તારું ભણતર ક્યાં થયું ભાઈ? શરૂઆતના વર્ષો મુંબઈમાં, પછી પંચગનીની બોર્ડિંગ સ્કૂલમાં અને પછી પરદેશ ગયું, અમે જવાબ આપ્યો. ગામડા તો જોયા નહીં હોય, શાસ્ત્રીએ કહ્યું. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર ધ્રુવ ભટ્ટ લિખિત તત્વમસી. આગળ શું થાય છે અને શાસ્ત્રીજીને શું જવાબ મળે છે એ પણ આપણે જાણીશું. ક્યાં જતા નહીં, જોડાયેલા રહો રેડિયો પાલનપુર સાથે.

ગામડા તો જોયા નહીં હોય, શાસ્ત્રીએ કહ્યું. એકાદ વર્ષ મોશાળ રહેલો, મેં જવાબ આપ્યો. કચ્છમાં નાનું ગામડું છે. મામા શું કરે છે? મામા નથી, હતા ત્યારે કથા કીર્તન કરતા, હવેલીમાં ભાગવત વાંચતા. તમે પણ ભાગવત સાંભળ્યું હશે, શાસ્ત્રીજીએ ડૂબકી લગાવતા પૂછ્યું. તે બહાર આવે ત્યાં સુધી અટકીને મેં જવાબ આપ્યો, ખાસ નહીં, ધર્મ કર્મમાં કે ક્રિયાકાંડમાં મને શ્રદ્ધા નથી. જવાબ સાંભળીને શાસ્ત્રી કંઈ બોલ્યા નહીં. તેમણે જળ હાથમાં લઈને સૂર્યને અર્ધ આપ્યું, પછી પાણીમાંથી કિનારા તરફ જતા કહ્યું, કંઈ જરૂર નથી, ધર્મમાં શ્રદ્ધા હોવી જરૂરી નથી, પણ માણસને શ્રદ્ધા તો હોવી જોઈએ. શાસ્ત્રીની વાત સમજો ન હોઉં તેમ હું મૂડ બનીને ઊભો રહ્યો. મને શાસ્ત્રી પર ગુસ્સો આવ્યો. થોડા વખત પહેલાં તેમણે અધિકારની વાત કહી, એ હજી મને સમજાઈ નથી, ત્યાં આ શ્રદ્ધાની વાત કહે છે. ધર્મમાં શ્રદ્ધા ન હોય તો ચાલે, પણ શ્રદ્ધા હોવી જોઈએ. ખરું છે આ બ્રાહ્મણ. મને લાગ્યું કે ગુપ્તાજીની સાથે તેમણે જે ચર્ચા કરી હતી

તેના અનુસંધાને તો તેમણે મારી કામગીરીમાં રસ નહીં પડ્યો હોય ને. તેમના મનમાં સહેજ પણ એવી શંકા હોય કે શાળા દ્વારા હું તેમના ધર્મકાર્યોમાં મદદરૂપ થઈશ તો તે મારે નિર્મૂળ કરવી રહી. કદાચ આ જ કારણે જ મેં નદીએથી પાછા ફરતા તેમને કહ્યું, હું આદિવાસી શાળા ચલાવું તો પણ ત્યાં ધર્મની વાત આવવાની નથી. કદાચ તેમની અંધશ્રદ્ધા અને વહેમો દૂર કરવા માટે મારે એવું પણ કંઈક કરવું પડે જેથી તમારી ધાર્મિક લાગણી દુભાય. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર ધ્રુવ ભટ્ટ લેખિત તત્વમસી. નાનકડા બ્રેક બાદ આપણે અહીંયા જ મળીશું. ક્યાં જતા નહીં, જોડાયેલા રહો રેડિયો પાલનપુર પર.

સમજાયું. હું વિચારમાં ડૂબી ગયો. શાસ્ત્રીજી કહે છે તેમાં સંસ્કૃતિ ધર્મથી અલગ કોઈ અવસ્થાને જીવનનો પાયો ગણીને રચાઈ હોય અને ધર્મ તથા પેલી અવસ્થા એકબીજાથી ભિન્ન છે તે જાણી સ્વીકારીને ચાલતી હોય તો તે કઈ અવસ્થા છે તે શોધવાનું મારે જ છે. હીન કક્ષાના શાસકો, પરદેશી હુમલાખોરો, કનિષ્ઠ મહાજનો અને અયોગ્ય ધર્મગુરુઓ વચ્ચે પણ પોતાના અસ્તિત્વ અને અસ્મિતાને જેવાને તેવા સ્વરૂપે ટકાવી રાખતી આ પ્રજા પાસે એવો તો કયો જાદુ છે જે કાલાંતરોથી આખાય દેશને અખંડને અતૂટ રાખે છે? ધર્મથી વિમુખ નથી છતાં ધર્મથી પર રહેવાનું આ સંસ્કૃતિ ક્યાંથી શીખી છે? કદાચ મારે પોતે જ આ પ્રશ્નોના જવાબ મેળવવાના છે કે ક્યારેક કોઈક આપશે ખબર નથી. સુપ્રિયા આવી ત્યાં સુધી મારે શાસ્ત્રીજી સાથે ફરી ચર્ચા નથી. હું નિયમિત તબલા શીખવા બેસું છું પણ શાળાની કે મારા કામ વિશેની કોઈ વાત મારા ગુરુ કાઢતા નહીં. ક્યારેક રહસ્યમય રીતે મને જોઈ રહેતા. આ વ્યવહાર અમારી વિદાયના દિવસ સુધી ચાલુ રહ્યો. અમે કેન્દ્ર પર જવા નીકળ્યા ત્યારે શાસ્ત્રીજી અમને વળાવવા ઉપર સુધી ચાલતા આવ્યા. છૂટા પડતી વખતે શાસ્ત્રીજીએ કહ્યું, તું પરદેશથી આવ્યો છે અને અહીં આદિવાસીઓ વચ્ચે કામ કરવાનો છે તે જાણ્યા પછી તને મળવાની ઈચ્છા થયેલી. મળાયું તે સારું થયું. આ પ્રજાને બરાબર ઓળખ, તને ઘણું સમજાશે. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર ધ્રુવ ભટ્ટ લિખિત તત્વમસી. નાનકડા બ્રેક બાદ અહીંયા જ મળીશ, ક્યાંય જતા નહીં. જોડાયેલા રહો રેડિયો પાલનપુર સાથે.

માર્ગમાં મારી સુપ્રિયા સાથે બધી વાત થઈ. સુપ્રિયા શાંતિથી કહે, આપણે શાસ્ત્રી કાકાની ચિંતાને સમજી શકીએ તેવા થઈ શકીએ તો સારું. હું બીજું કંઈ તો ન સમજું, પણ મને એટલું તો લાગે જ છે કે એકાદ પ્રાણી કે પક્ષીની નસલનું અસ્તિત્વ જોખમમાં પડે તો આખી દુનિયા તેને બચાવી લેવા તૈયાર થઈ જાય છે. કહેવાતા બુદ્ધિજીવીઓ હાંફળા ફાંફળા બનીને બોલવા લખવા બેસી જાય છે, પૈસા ખર્ચે અને વિરોધ પણ કરે. પણ માણસની આખી સંસ્કૃતિ, તેની પરંપરા, તેના જીવનની ધરોહર સમૂળથી નાશ પામે, આખી આખી વ્યવસ્થા જ ભાંગી પડે, તેને પરિવર્તન ગણીને વધાવે આ મને યોગ્ય લાગતું નથી. તમને લાગે છે? સુપ્રિયાની વાતનો જવાબ મારી પાસે ન હતો. નિશબ્દ અરણ્ય ઉપર ચળકતો સૂર્ય ઊંચે આવતો જતો હતો. અમે હરીખોના માર્ગે આગળ ચાલ્યા. હરીખો, આ અદ્ભુત અલૌકિક વનશ્રી, પ્રકૃતિ જેને પરમ મંગલમય અને પ્રિય ગણતી હશે તેવા સ્થાનોમાં ખીણનું નામ અવશ્ય હોવાનું. હરી અને હરી બેવ નામને સાર્થક કરતું આ અરણ્ય ખંડ ખરેખર તો ફરતે ઉભેલી પહાડીધારોની તળેટીઓ મળતા રચાયેલું સપાટ મેદાન છે. સ્વયં હરીને રમવા આવવાનું મન થાય તેવું પારલૌકિક સૌંદર્ય અહીં લીલો રંગ ધરીને વિખરાયું છે. કાંકરા ખો પર હરિયાળી ખીણ છે, પણ ત્યાં સાગ અને સરાઈ વૃક્ષોના બાહુલ્યને કારણે લીલા રંગને એક જ પ્રકારનું દ્રશ્ય જગત રચવા મળ્યું છે. જ્યારે આ હરીખો એક જ રંગ આટલી વિવિધતાથી નીરખી શકે તે હકીકત જેને હરીખો જોઈ નથી તે ભાગ્યે જ માની શકે. અગણિત પ્રકારના વૃક્ષો, વેલીઓથી છલકાતી આ ખીણ લીલા રંગની અનેકવિધ છટાઓના રહસ્ય ખોલતી પતરાય છે. કેટલા બધા રંગો છે નહીં? મેં સુપ્રિયા તરફ જોતા પૂછ્યું. રંગ તો એક જ છે, જાય જુદી છે, સુપ્રિયાએ સાવ સીધી સાદી રીતે કહ્યું. પણ તેના શબ્દોમાં મને કંઈક જુદી વાત સમજાતી લાગી. સુપ્રિયાને આવું રહસ્યમય બોલતા મેં પહેલી વાર જ સાંભળ્યું. મેં ચમકીને તેના તરફ જોયું, પણ તે તો તેના સ્વાભાવિક ઢંગથી ચાલી આવતી હતી. મને પ્રશ્ન થયો કે પાર્વતી માના મુખે સાંભળેલી પેલી આદિ નિરંજન અકળ સ્વરૂપ પંક્તિઓ અજાણતા સુપ્રિયાના મુખે વહી ચાલી તો નથી? તમે સાંભળી રહ્યા છો ધ્રુવ પટલિકી તત્વમસી. નાનકડા બ્રેક બાદ અહીં આજ મળીશ. ક્યાંય જતા નહીં, જોડાયેલા રહો રેડિયો પાલનપુર સાથે.

મને ગણેશ શાસ્ત્રીની વાત ધીમે ધીમે અહીં ઉઘડતી લાગી. આ દેશને તેની વિચારસરણીની સમજવાની જરૂર છે, તેઓ તે શા માટે કહેતા હતા તે થોડું સમજાય છે. એક સાદા નાના વાક્યમાં મોટામાં મોટી વાત સમાવવાની રીત આ પ્રજા ક્યાંથી શીખી હશે? તે વિચારું છું તે સાથે જ મને સ્પષ્ટ દેખાય છે કે સરળ પ્રકૃતિમય જીવન જ આનું રહસ્ય હોવું જોઈએ. પ્રકૃતિ સમીપે રહેનાર, તેને આત્મસાત કરનાર માનવી જ્યારે શબ્દ વહેતો કરે છે ત્યારે અજાણપણે જ કોઈ સંદેશો વહી નીકળે છે. આ રહસ્ય જ આ દેશને કબીર, ગંગા, સતી, નરસિંહ, તુકારામ અને અનેક જાણ્યા અજાણ્યા મહામાનવો ભેટ કર્યા છે. સર્વશક્તિમાન પ્રકૃતિ સાવ સાદા સીધા માનવીને મૂકે અગમવાણી વહેતી કરવાની અદ્ભુત શક્તિ ધરાવે છે. થોડી વારે બીતુભંગાની વાતો શરૂ થઈ. બંને ભાઈઓ એકબીજા સાથે વાતો કરે તે હું સમજી શકતો ન હતો. બહારના માણસ સાથે વાત કરવા માટે આ લોકો નવી પોતાને અનુકૂળ ભાષા વિકસાવી લે છે. અંદરોઅંદરની વાતચીત પોતાની મૂળ બોલીમાં જ કરતા હોય છે. બહારનો માણસ સરળતાથી તેમની અંદરની વાતો સમજી શકતો નથી. વચ્ચે બીતુ ઊભો રહ્યો, તેની એક ડાળ કાપવી હતી, પણ સુપ્રિયાએ તેમ કરવાની ના પાડી તેથી ચીડાયેલો મોઢું ચડાવીને આગળ આગળ ચાલ્યો. થોડી વારે અચાનક ઊભો રહીને કહે, ગંડુ ફકીર, આ શબ્દ તેણે બંગાને કહ્યો, સુપ્રિયા માટે કહ્યો કે બીજા કોઈ માટે, તે હું સમજી ન શક્યો. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર ધ્રુવ ભટ્ટ લિખિત તત્વમસી. નાનકડા બ્રેક બાદ અહીંયા જ મળીશ, ક્યાંય જતા નહીં. જોડાયેલા રહો રેડિયો પાલનપુર સાથે.

0: અરે સંગીતા, સોલર પેનલ નખાવી દે, સોલર પેનલ નખાવી દે. ક્યારના મારા બધા મિત્રો મને કહેતા હતા, પણ સાચું કહું તો મેં ભરોસો ત્યારે જ કર્યો જ્યારે પ્રધાનમંત્રીજીએ પોતે કહ્યું,
1: ભારત સરકાર કા લક્ષ સોલર પાવર સે બિજલી બિલ ઝીરો કરને કા ભી હૈ.
0: મેં મોદીજીની વાત માનીને સોલર પેનલ નખાવી અને ખરેખર મારું લાઇટ બિલ ઝીરો.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95-12-99-66-88. ફરી એકવાર નંબર હું તમને જણાવું છું, 95-12-99-66-88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

90.4 FM रेडियो पालनपुर कम्युनिटी रेडियो स्टेशन। मित्रों, जिंदगी में हमेशा आपणे सांभळता आवीए छीए के कोई पण कार्य एकला हाथे सफल पार थतुं नथी, एटले के कोईनो साथ अथवा टेको होय ज छे। परंतु हमेशा एवी व्याख्या करी शकाय के आजूबाजू घणा बधा लोको होवा छतां पण एवा कया व्यक्तिने आपणे पसंद करवो जोईए के ए आपणी पासे हमेशा आपणो आधारस्तंभ बनी रहे અને આપણે આમ છાતી ઠોકીને જ્યારે સફળતા પ્રાપ્ત કરીએ ને ત્યારે કહી શકીએ કે એ જ મારી પાસે મારી પડખે ઊભો રહે છે અથવા ઊભી રહી છે એ વ્યક્તિ આ છે। આ વાતને કહેવા માટે આપણે પણ ચૂઝી તો બનવું જ પડશે ને, પસંદગી તો જોઈએ જ। અને આ સવાલ જ્યારે એક મિત્રએ મને પૂછ્યો ને, એટલે મારી પાસે માત્ર એક નાનકડું વાક્ય હતું કે હંમેશા જો કોઈ વ્યક્તિ તમને એવું કહે કે હું તો શૂન્ય છું, હું શૂન્ય છું, પરંતુ હું તારી પાછળ જ રહીશ, એટલે મારા તારી પાછળ ગોઠવાવાના લીધે તારું મૂલ્યાંકન હંમેશા વધતું જશે। ખબર છે ને દોસ્તો કે શૂન્ય કોઈ પણ આંકડાની પાછળ લાગે ને, એટલે પછી એની કિંમત હંમેશા વધતી જ જાય છે। બસ, તો આવા જ મિત્રો અને આવા જ સહારાઓ તમે શોધો ને તમને મળતા રહે એવી શુભેચ્છા સર। સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર।

0: હવે આજકાલ આપણે ઘણા બધા વિડીયોઝ જોયે છે, રીલ્સ જોયે છે, પરંતુ ઘણા બધા એવા પણ લોકો છે જે ઘણું સારું કામ કરી રહ્યા છે, જેમ કે ઘણી બધી સંસ્થાઓ, પરંતુ એમના કામને આપણે લોકો સુધી પહોંચાડવું હોય તો કેવી રીતે પહોંચાડવું?
1: એના માટે એક જ વિકલ્પ છે, પાલનપુર શહેરનો એકમાત્ર વાત, રેડિયો પાલનપુર.
0: અને હવે તો રેડિયો પાલનપુર ડિજિટલ ફોર્મેટમાં આવી ગયું છે, એટલે કે આપણે હવે તમારા કાર્યને ડિજિટલ ફોર્મેટમાં રજૂ કરીશું, વિડિયોઝ સાથે. ડોક્યુમેન્ટરી અમે બનાવીશું અને રજૂ તમે કરજો.
1: વાહ, તો આજે જ સંપર્ક કરો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર 95-12-96-88 પર વોટ્સએપ કરીને કે પછી સોશિયલ મીડિયાના કોઈ પણ માધ્યમમાં ટેક્સ્ટ મેસેજીસથી. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.

0: તમારી પાસે છે સુંદર મજાની કવિતાઓ, ગઝલ કે શેર, શાયરી,
1: અથવા તો તમે કંઈક લખતા હોય, સાહિત્ય, સાહિત્યમાં વાર્તાઓ, તો એ રજૂ કરવા માટે તમને પ્લેટફોર્મ જોઈએ છે તો એ પ્લેટફોર્મ અમે આપીશું.
0: રેડિયો પાલનપુર પર જો તમારામાં સિંગિંગ ટેલેન્ટ છે કે પછી કોઈ પણ વાદ્યને તમે વગાડી જાણો છો તો આપ સૌ માટે પણ પ્લેટફોર્મ છે
1: રેડિયો પાલનપુર. તમે સારું લખો છો, તમને મોકલાવી શકો છો અથવા તો રૂબરૂ અહીંયા આવીને રેકોર્ડ પણ કરી શકો છો. પરંતુ હા, એની જાણકારી અમને પહેલાથી આપવી પડશે. અમારા

0: રેડિયો પાલનપુર ના વોટ્સએપ નંબર પર 9512966888 પર
1: આપનો અવાજ આપણા સૌ સુધી પહોંચાડવાનું કામ કરશે રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
0: રેડિયો પાલનપુર.